સુપ્રભાત. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે રવિવાર, શ્રાવણ દિનાંક 18, શક સંવત 1948, તારીખ 9 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 અને 25 સેકન્ડ્સ થઈ રહી છે. અમારી પ્રાર્થના સભાની પ્રારંભ કરીએ મંગળ સ્વરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ઉદાસી જીવનની શબ્દ રચના સમરતસિંહ સોઢાના સ્વરમાં સાંભળ્યા બાદ કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ શાંતિલાલ બેલાણીનો સ્વર.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે ચોમાસુ મગફળીમાં નુકસાન કરતી જીવાતો અને તેનું નિયંત્રણ. પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી. કૃષિ માહિતીમાં આજનો વિષય છે ચોમાસુ મગફળીના મૂળ અને દોડવાને નુકસાન કરતી જીવાતની વાત કરીશું. તો મિત્રો, મગફળીમાં મૂંડાની જે તકલીફો આવે છે તેની વાત કરીએ તો મૂંડાને સફેદ ધેણ તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત ઢાલિયા કાળા બદામી રંગના તેમજ મજબૂત બાંધાના મોટા કદના હોય છે. આ જીવાતના ઈંડા સફેદ રંગના ગોળ હોય છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાવાળી મજબૂત મુખાંગોવાળી તેમજ ત્રણ જોડી પગ ધરાવે છે. મોટી ઈયળો પોચા શરીરવાળી તથા મજબૂત બાંધાની હોય છે. ધેણના ઢાલિયા કીટકો ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ સેઢાપાળા પરના ઝાડો, દેશી બાવળ, બોરડી, લીમડો, સરગવો વગેરે પર એકઠા થઈ અને ઝાડના પાન ખાય છે. હવે આ જીવાત કઈ રીતે નુકસાન કરે છે તેની વાત કરીએ તો આ જીવાતનું નુકસાન મગફળીમાં દોડવા બંધાવવાનું શરૂ થાય ત્યારે સવિશેષ જોવા મળતું હોય છે. આ જીવાતની ઈયળે મગફળીના મૂળ અને અપરિપક્વ દોડવાને ખાઈને નુકસાન કરે છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત હોય ત્યારે મગફળીનો છોડ પીળો પડતો જાય છે અને વધુ ઉપદ્રવ હોય તો છોડ સંપૂર્ણ સુકાઈ જાય છે. આ જીવાત એ મગફળીના ઊભા ચાસમાં નુકસાન કરતી જોવા મળે છે. ઘણી વખત વધુ ઉપદ્રવ હોય તો મગફળીના ખેતરમાં મોટા ખાલા પડતા પણ જોવા મળે છે. હવે દોડવા કોરી ખાનાર ઈયળ, જેને વાયરવોર્મ કહેવામાં આવે છે, તો આ ઈયળ ચોમાસુ ઋતુમાં સતત ધીમો ધીમો વરસાદ રહેવાને લીધે આ જીવાતનો ઉપદ્રવ છેલ્લા કેટલાક વર્ષોથી પાછોતરી મગફળીમાં જોવા મળેલ છે. આ જીવાતની ઈયળ પાતળી મજબૂત બાંધાની નળાકાર અને લાલ કથ્થઈ રંગની હોય છે. પુખ્ત કીટક જાડા કવચવાળું હોય છે, જે કાળા અથવા ભૂરા રંગના હોય છે. ખેડૂત મિત્રો, આ જીવાતના પુખ્તને કાળા જીવડા તરીકે પણ ઓળખતા હોય છે. હવે આ કઈ રીતે નુકસાન કરે તેની વાત કરીએ તો આ જીવાત ખાસ કરીને મૂળ અને અંકુરિત મગફળીના દાણાને ખાઈને નુકસાન કરે છે. મગફળીના

0: છોડને આજીવાત સીધી તેમજ આડકતરી રીતે નુકસાન કરે છે. મગફળીના મૂળને કાપીને નુકસાન કરે છે. આ ઉપરાંત મગફળીના ડોડવા પર ઘસરકા તેમજ નાના કાણા પાડે છે. પરિણામે આવી મગફળી સડી જાય છે. હવે મગફળીના પાકમાં સિરેટોઝિમિયા ડિસ્પર જાતના પાનનું ચાંચવાનું નુકસાન પણ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાત એ મગફળી કપાસ ઉપરાંત બીજા 15 જાતના યજમાન પાક ઘાસ ઉપર જોવા મળે છે. આ જીવાતની ઈયળોએ જમીનમાં રહેલ મગફળીના ડોડવાને નુકસાન કરે છે, જ્યારે પુખ્ત મગફળીના પાનને પણ નુકસાન કરે છે. આવી રીતે ઉધઈ પણ નુકસાન કરતી હોય છે. ઉધઈ એ અગત્યતાનું બહુભોજી કીટક છે. તે સેલ્યુલોઝ નામના પદાર્થ ઉપર જીવે છે, જે તેને લીલી અથવા સૂકી વનસ્પતિમાંથી મળે છે. મગફળીના પાકમાં ઉધઈ છોડના ડાળા, ડોડવા કે મૂળ ખાઈને સીધું નુકસાન પહોંચાડે છે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ઘોરાળું કે હલકા પ્રકારની જમીનમાં વધુ જોવા મળે છે. હવે મગફળીના સંકલિત નિયંત્રણની વાત કરીએ જીવાતો માટે, તો મગફળીના મૂળ અને ડોડવાને નુકસાન કરતી જીવાતોની કેટલીક ખાસિયતોને લીધે કોઈ એક જીવાત નિયંત્રણ પદ્ધતિથી સંપૂર્ણ નિયંત્રણ કરી શકાતું નથી. પરંતુ આ જીવાતોનું સારી રીતે નિયંત્રણ કરવા માટે પાકના વાવેતર પહેલાં અને વાવેતર બાદ સંકલિત નિયંત્રણના જે જે પગલાઓ છે તે અપનાવવાથી તેનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. તો મિત્રો, મગફળીના મૂળ અને ડોડવાને જે નુકસાન કરતી જીવાતો છે, જો એને નાથવી હોય તો આ રીતે ખેડૂત મિત્રો ધ્યાન રાખશે તો જરૂરથી એનું નિયંત્રણ લાવી શકાશે. તો મિત્રો, મગફળીને વાવવાની તૈયારીઓનો સમય એકદમ આરા ઉપર છે. આપ કપાસ અને મગફળીના વાવેતરમાં જોતરાઈ ગયા હશો. તો ખેડૂત મિત્રો, ખૂબ જ ધ્યાન રાખીને મગફળી અને કપાસનું વાવેતર કરતા હશો. પોતાની કોઠાસૂઝ, વાતાવરણમાં આવતા બદલાવને ધ્યાને રાખીને જો વાવેતર કરવામાં આવે તો જરૂરથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય.
1: ચોમાસુ મગફળીમાં નુકસાન કરતી જીવાતો અને તેનું નિયંત્રણ, આ વિષયે આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. પ્રસ્તુતિ સીડી કર્મસિયાણીની, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સુરેશ વાડકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે થોડી જ વારમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના હ્યઃ આઈઆઈટી દિલ્હી ઇતિ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનસ્ય વિદ્યાર્થિનઃ સમાકારિતાઃ યત્ તે સ્વનિર્ણયેષુ રાષ્ટ્રહિતં સર્વોપરિ સ્થાપયંતુ. આઈઆઈટી દિલ્હી ઇત્યસ્ય 57મ દીક્ષાંત સમારોહં સંબોધયન શ્રી મોદી અવદત યત પ્રત્યેકં સંતતિઃ તાત્કાલિકં વિશિષ્ટં સમાહ્વાનં સમ્મુખીકરોતિ, સ્વસ્ય રાષ્ટ્રીય દાયિત્વં ચ નિર્વહતિ. પ્રધાનમંત્રીણા ઉક્તં યત દેશે નૂતનાનાં ક્ષેત્રાણાં વિકાસેન યુવભ્યઃ નૂતનાઃ અવસરાઃ સૃજ્યંતે. સેમિકન્ડક્ટર, અંતરિક્ષ, ડ્રોન ઇત્યાદીનાં ક્ષેત્રાણાં ઉદાહરણાનિ ઉદ્ધૃત્ય સહ અવદત યદ ભારતમ સર્વેષુ ક્ષેત્રેષુ આત્મનિર્ભરતા પ્રાપ્તયે કાર્યમ કુર્વનસ્તિ. શ્રી મોદી અવદત યત આત્મનિર્ભરતાયાઃ અયમ ઉપક્રમઃ વિકસિત ભારતસ્ય નિર્માણાર્થમ દૃઢાધારસ્ય કાર્યમ કરિષ્યતિ. અર્ધચાલક ક્ષેત્રમ અપિ ઉદાહરણમ અસ્તિ. અત્રાવસરે પ્રધાનમંત્રીણા આઈઆઈટી દિલ્હી ઇત્યત્ર પરમ પ્રજ્ઞા ઇતિ ઉચ્ચ દક્ષતાયુક્તસ્ય સંગણ સૌવિધ્યસ્ય ઉદ્ઘાટનમપિ કૃતમ. પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના હ્યઃ અમેરિકા દેશસ્ય ઉપરાષ્ટ્રપતિના જે ડી વેન્સ ઇત્યનેન સહ દૂરભાષ માધ્યમેન વાર્તા કૃતા. એકસ્મિન સામાજિકાંતરજાલીય લેખે શ્રી મોદી અવદત યત તૌ પ્રમુખેષુ ક્ષેત્રેષુ ભારત અમેરિકા સમગ્ર વૈશ્વિક સામરિક સહભાગિતામ ઇતોપિ સુદૃઢં કર્તુમ ઉપાયેષુ ચર્ચિતવંતો. ઉભૌ ઉચ્ચસ્તરીય કાર્યેષુ નિરંતરગતિમ દૃષ્ટવંતો અપિ ચ વ્યાપારસ્ય રક્ષાયાઃ મહત્વપૂર્ણ ઉદયોન્મુખ પ્રૌદ્યોગિકીનાં ઉર્જા સુરક્ષાયાઃ મહત્વપૂર્ણ ખનિજાનાં ચ ક્ષેત્રેષુ સહકારમ ઇતોપિ સુદૃઢં કર્તુમ પ્રતિબદ્ધતાં પુનરુદ્ઘાટિતવંતો. ઉભૌ નેતારો પરસ્પર હિતસ્ય ક્ષેત્રીયસ્ય વૈશ્વિકસ્ય ચ વિકાસ વિષયે અપિ વિચારાણાં આદાન પ્રદાનં કૃતવંતો. હર ઘર તિરંગા ઇત્યભિયાનમ અદ્યારભ્ય અસ્મિન માસે 17મ દિનાંક

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું. વૃક્ષોનું જતન સૌની સામૂહિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી. છેલ્લા 3 દિવસમાં રાજ્યની 1153 પેઢીઓની તપાસ કરવામાં આવી. અને રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આજથી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
1: હરઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે. તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે.
0: શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે. અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવા તંત્ર દ્વારા સૌ નાગરિકોને અનુરોધ કરાયો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું છે. ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલા માય ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઉર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિની સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી.
2: ગત સપ્તાહે દેશની અંદર 28,000થી વધારે સ્થાનો પર 1.25 કરોડથી વધારે યુવાનો એક સાથે જોડાઈને વિવિધ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ના સહયોગથી

0: નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત નો કાર્યક્રમ ની અંદર આદરણીય પ્રધાનમંત્રીજી સ્વયં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ આગામી દિવસો ની અંદર યુવાઓ દ્વારા ચલાવવામાં આવે, યુવાઓ સંકલ્પ લે, યુવાઓ વિકસિત ભારતના રાહબર બને અને 2047 ની અંદર ભારત વિકસિત બને એના પાયાની અંદર દેશનો નાગરિક ફિટ રહે, દેશના યુવાનો ફિટ રહે, દેશના યુવાનો સશક્ત બને, દેશના યુવાનો સક્ષમ બને તો દેશ વિકસિત બને.
1: કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ભારતની પ્રાચીન વિરાસત, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર અંગે પણ સંવાદ કર્યો હતો. તેમણે યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. નશામુક્ત યુવા નશામુક્ત ભારતના સંદેશને આત્મસાત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા. સોનગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી સંઘવીએ કહ્યું કે માત્ર વૃક્ષારોપણ જ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સાદળવેલ ગામે યોજાયેલા વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા હતા. આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું કે આદિવાસી સમાજનો પ્રકૃતિ પ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ છે. આજે પણ ઉમરગાંવથી અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત રીતે સચવાયેલા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રેમની નિષ્ઠાને બિરદાવી હતી. ડેરી એનાલોગ સામે ફૂડ અને ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી છે. 6-8 ઓગસ્ટ દરમિયાન ફૂડ સેફટી ટીમોએ રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં 1153 પેઢીઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 79 નમૂના લેવાયા, જ્યારે 1518 કિલોગ્રામ જથ્થો નાશ કરાયો. રાજ્યભરમાં માત્ર 255 પેઢીઓની તપાસમાં 108.25 કિલોગ્રામ ડેરી એનાલોગનો જથ્થો નાશ કરવામાં આવ્યો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 36.25 કિલો જથ્થો નાશ કરાયો, જ્યારે સુરત મનપા વિસ્તારમાં 30 કિલો, જામનગર જિલ્લામાં 15, જામનગર મનપા વિસ્તારમાં 12 કિલો જથ્થો નાશ કરાયો. નડિયાદમાં 12, આણંદમાં 3 કિલો જથ્થો નાશ કરાયો. અમદાવાદમાં કુલ 15 પેઢી અને નવસારીમાં 12 પેઢીઓની તપાસ હાથ ધરાઈ. સમગ્ર કાર્યવાહી ડેરી એનાલોગ્સ પ્રોહિબિશન અંતર્ગત કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABD ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે માલપુર તાલુકામાં ધોરણ 3માં અભ્યાસ કરતી માત્ર 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વધુ માહિતી આપે છે નાયબ પોલીસ અધિક્ષક DP વાઘેલા.
2: પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગેની ધરપકડ કરવામાં આવેલી હતી. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
1: ડાંગમાં ગત મોડી રાત્રે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ગઈકાલે રાત્રે 10 વાગે સાપુતારા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 14 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં મહારાષ્ટ્રમાં હોવાનું જણાવાયું છે. સાપુતારા તથા આસપાસના વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હોવાની શક્યતા છે. હાલ ઉપલબ્ધ ISR માહિતી મુજબ આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાન અંગેની વિગતો સામે આવી નથી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ભરત બારાયના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. થોડા સમય પહેલા સિંહનો શિકાર બનેલા ભરતભાઈનો મૃતદેહ મળી આવતા વન વિભાગે સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્યના વનમંત્રી સમક્ષ મૃતકના પરિવારજનોને ઝડપથી સહાય ચૂકવવા રજૂઆત કરી હતી, જે અંતર્ગત મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી પરિવારોના જીવનની સરળતામાં વધારો કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

0: રાજ્ય સરકારે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી આપવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ અને નવી મેડિકલ સાયન્સ કોલેજોનું નેટવર્ક ઊભું કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ હજારો આદિવાસી પરિવારોને જમીનના સનદ હક પત્રો સુપ્રત કરી તેમને જમીનના માલિકી હક આપવામાં આવ્યા છે. વનબંધુ કલ્યાણ યોજનાએ રાજ્યના આદિવાસી પરિવારોના વિસ્તારોના માળખાકીય વિકાસને નવી દિશા આપી છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ભવ્ય આદિવાસી એકતા રેલી યોજાશે. રેલીમાં પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત નૃત્ય સંગીતનું વિશેષ આકર્ષણ રહેશે. સુરત શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય અને સાંસ્કૃતિક મહારેલી યોજાશે, જેમાં પરંપરાગત વાજિંત્રો, પ્રકૃતિ પૂજાના સાધનો અને પરંપરાગત પોશાક સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે. શહેરના નવયુવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર વિષયો પર એક વિશેષ નાટક અને પોડકાસ્ટ રજૂ કરવામાં આવશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવા અને 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અનેક વિસ્તારોમાં છૂટા છવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં શહેરની દિવાલો અને સરકારી પરિસરમાં સ્વાતંત્ર્ય ક્રાંતિવીરોના વિચારો, દેશભક્તિ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના પ્રેરણાદાયી સંદેશાઓને સુંદર ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું. અને રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ દેવકી પંડિતનો સ્વર.

0: સાધના સરગમના કંઠમાં ગવાયેલ આ રચના સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ભારત છોડો સ્મૃતિ દિન. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મૈચા.
1: અનેક દેશભક્તોના કાનમાં હજુએ ગુંજારવ અકબંધ છે. દેશ કે હિત હમ જીએંગે, દેશ કે હિત મર જાયેંગે, દેશ કે જો કામ આયે વહ જીવન કી શાન હૈ. આજે ઓગસ્ટ ક્રાંતિ દિન છે. 9 ઓગસ્ટનો દિવસ કદાચ કોઈને નહીં ભૂલાય. ભારત છોડો આંદોલન ઓગસ્ટમાં શરૂ થયું હતું. આ કારણથી તેને ઓગસ્ટ ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી માટે અનેક નાના મોટા આંદોલનો થયા. ભારતની ધરતી પરથી બ્રિટિશ સત્તાને ઉખાડી પાડવા ગાંધીજીના નેતૃત્વમાં લડાયેલી છેલ્લી લડાઈ ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. આ લડતમાં ગાંધીજીએ સમગ્ર ભારતના યુવાનોને કરો અથવા મરોનું સૂત્ર આપીને અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે આહ્વાન કર્યું હતું. આ જ કારણ છે કે તેને ભારત છોડો આંદોલન અથવા ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે. દેશમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લઈને હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે યાદ કરીએ કે આ આઝાદી પાછળના તથ્યોમાંનું મુખી અને અંતિમ ઓગસ્ટ ક્રાંતિ કે ભારત છોડો ચળવળ શું છે. ઓગસ્ટ ક્રાંતિ આંદોલન 9 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરવામાં આવ્યું, તેથી તેને ઓગસ્ટ ક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ આંદોલન મુંબઈના એક પાર્કથી શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ ઓગસ્ટ ક્રાંતિ મેદાન હતું. આઝાદીની આ છેલ્લી ચળવળ શરૂ કરવા પાછળ એક ખાસ કારણ પણ હતું. હકીકતમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીના બદલામાં ભારતનો ટેકો માંગ્યો હતો. ભારતનો ટેકો લીધા પછી પણ જ્યારે અંગ્રેજોએ ભારતને સ્વતંત્ર બનાવવાનું વચન પાડ્યું નહીં ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે છેલ્લું યુદ્ધ જાહેર કર્યું. આ જાહેરાતથી બ્રિટિશ સરકારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. 4 જુલાઈ 1942ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એક ઠરાવ પસાર કર્યો હતો. જો હવે અંગ્રેજો ભારત નહીં છોડે તો તેમની સામે દેશવ્યાપી પાયા પર સવિનય અસહકારની ચળવળ શરૂ કરવામાં આવશે. જો કે આ પ્રસ્તાવને લઈને પાર્ટી પણ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ. કોંગ્રેસના કેટલાક લોકો આ પ્રસ્તાવના પક્ષમાં ન હતા, જેના કારણે કોંગ્રેસના નેતા ચક્રવર્તી ગોપાલાચાર્યએ પાર્ટી છોડી દીધી હતી. એટલું જ નહીં,

0: પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ પણ આ પ્રસ્તાવને લઈને ગુસ્સામાં હતા, પરંતુ તેઓએ ગાંધીજીના આહવાન પર તેને સમર્થન આપવાનું નક્કી કર્યું. નેતાઓએ તે જ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અશોક મહેતા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ પણ આ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટી, મુસ્લિમ લીગ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને હિન્દુ મહાસભા સહિતના અન્ય પક્ષોને સાથે લાવવામાં સફળ થઈ શકી નથી. તેમણે આ આંદોલનનો વિરોધ કર્યો હતો. 8 ઓગસ્ટ 1942 રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બોમ્બે અધિવેશનમાં ભારત છોડો આંદોલન એટલે કે ઓગસ્ટ ક્રાંતિનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં દેશની આઝાદી માટે શક્ય તેટલા વ્યાપક સ્તરે અહિંસક માર્ગો પર સામૂહિક સંઘર્ષ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઠરાવ પસાર થયા પછી ગાંધીએ તેના ભાષણમાં કહ્યું, એક મંત્ર છે, એક ટૂંકો મંત્ર જે હું તમને આપું છું, તમે તેને તમારા હૃદયમાં છાપો અને તમારા દરેક શ્વાસને તેની અભિવ્યક્તિ આપો. મંત્ર છે, કરો યા મરો, અમે કાં તો મુક્ત થઈશું અથવા પ્રયાસમાં મરી જઈશું. ભારત છોડો અને કરો અથવા મરો એ ભારત છોડો ચળવળ દરમિયાન ભારતીય લોકોની લડાઈ બની હતી. 9 ઓગસ્ટ 1942 દિવસે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજોના શાસન સામે શરૂ થયેલ ભારત છોડો આંદોલનમાં યોગદાન આપી પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન.
1: આપ સાંભળી રહ્યા હતા ભારત છોડો સ્મૃતિ દિન, આ વિષયે પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહેચા, અને હવે પ્રસ્તુત છે સમાચાર વિભાગ દ્વારા સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. આજથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે. 17 ઓગસ્ટ સુધી ચાલનારા અભિયાન અંતર્ગત ગુજરાતમાં 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. આવતીકાલ 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટ યોજાશે. 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રભક્તિનો ઉત્સવ ઉજવાશે. દરમિયાન જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે. જિલ્લામાં ગ્રામ્યથી લઈને શહેરી સ્તરે બાઇક, સાયકલ અને ઇ બાઇક રેલીઓ યોજાશે. સરહદી 106 ગામોમાં નાગરિકો અને સિક્યુરિટી ફોર્સના જવાનોની સહભાગિતા સાથે વિશેષ તિરંગા યાત્રા યોજાશે. શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન અને સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ, શ્રદ્ધાંજલિ, શાંતિ માર્ચ તથા પ્રદર્શન યોજાશે. દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસના ઉપલક્ષમાં ભુજ ખાતે આજે ટાઉન હોલમાં સાંજે 5 વાગ્યાથી બેન્ડ પ્રદર્શન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT દિલ્હીના વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રહિત રાખવા અને તેમના કાર્યો દ્વારા દેશને કઈ રીતે લાભ આપી શકાય તે માટે વિચારવા જણાવ્યું હતું. ગઈકાલે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પેઢી તેના સમયમાં ચોક્કસ પડકારોનો સામનો કરે છે અને પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે. તેમણે જણાવ્યું કે સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા આગામી 30-35 વર્ષોમાં થનારા કાર્યની દેશના વિકસિત ભારતની યાત્રા પર મહત્વપૂર્ણ અસર પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે જે યુવાનો માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે સેમિકન્ડક્ટર, અવકાશ અને ડ્રોન જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા તરફની આ ઝુંબેશ વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પાયા તરીકે કાર્ય કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસનને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ ગણાવ્યું. ડાંગમાં ગઈકાલે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ સાપુતારાને ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જીવંત ઓળખ ગણાવ્યું. તેમણે કહ્યું ચોમાસામાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય અને ઘણું ખીલી ઉઠે છે અને દેશભરના પ્રવાસીઓને તે આકર્ષે છે. શ્રી સંઘવીએ સાપુતારાને વિશ્વના મોન્સૂન અને ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન એટલે પર્યાવરણ અને પ્રકૃતિને અનુકૂળ પ્રવાસન સ્થળ

0: તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકળાના રંગોથી હિલ સ્ટેશન સાપુતારા મહેકી ઉઠશે. દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાત રાજ્યને ભારત સરકાર દ્વારા એક્સલન્સ ઇન સિટીઝન સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ પુરસ્કાર એનાયત કરાયો. ગત મે મહિનામાં યોજાયેલી કાર્યશાળામાં ગુજરાતને આ બહુમાન અપાયું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમ ACMT ગુજરાતના સહકારથી દિવ્યાંગ બસ પાસ ડિજિલોકર સાથે જોડી દીધા છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ સુશાસનની પહેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4,42,000થી વધુ પાસ અપાયા. તેનાથી વિદ્યાર્થીઓ તમામ ST બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે. દિવ્યાંગજનોએ બસમાં પ્રવાસ કરતી વખતે પાસ રાખવા જરૂરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે UPI નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શન કોઈ ચાર્જ લાગુ નહીં પડે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે UPI દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે મોટાભાગના વેપારી ટ્રાન્ઝેક્શન પણ મફત જ રહેશે. મંત્રાલયે ઉમેર્યું કે જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ દાખલ કરવામાં આવશે તો પણ તે માત્ર નિશ્ચિત મર્યાદાથી વધુના અમુક મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ નજીવા દરે લાગુ કરવામાં આવશે. ભુજ ખાતે મ્યુઝિયમમાં નાનું શહેર મોટા સપના પ્રદર્શનનો આજથી આરંભ થશે. આ યુવા કેન્દ્રિત જાહેર પ્રદર્શન યુવાનો દ્વારા 4 મહિનાની સંશોધન યાત્રાને 3 વર્ષના સામૂહિક અનુભવના આધારે તૈયાર કરાયું છે. આ પ્રદર્શન આજે સવારે 11:00થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ વિશેષ ડાયરો યોજાશે. અને આ સાથે સવારનું બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પોંડિચેરીની સત્તાવાર મુલાકાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. સમગ્ર દેશમાં આજથી હરઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ અને ભારતના સાગનિક રોય અને સાયંતન કોશારીએ વિશ્વ યુવા નેશનલ બ્રિજ ચેમ્પિયનશીપમાં અંડર 31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઉર્જા, સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ અને દ્વિતીય મહિલા ઉષા વાન્સને તેમના પુત્રના જન્મ પર અભિનંદન પણ આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પોંડિચેરીની સત્તાવાર મુલાકાતે છે. ગઈકાલે રાત્રે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચેલા શ્રી શાહનું લોકનિવાસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી શાહ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પોંડિચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પ્રદાન સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. હરઘર તિરંગા અભિયાનનો આજથી સમગ્ર દેશમાં આરંભ થઈ રહ્યો છે, જે આ મહિનાની 17મી તારીખ સુધી ચાલશે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા સહિત દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
2: હમારા તિરંગા હમારે અતીત કે ગૌરવ કો, હમારે વર્તમાન કી કર્તવ્ય નિષ્ઠા કો ઔર ભવિષ્ય કે સપનો કા ભી એક પ્રતિબિંબ હૈ.

આ અભિયાન 2022માં શરૂ થયું હતું અને હવેથી એક વિસર્જન ભાગીદારી અભિયાનમાં પરિવર્તિત થયું છે. આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. વંદે માતરમનું સામૂહિક ગાન પણ દેશભરમાં થશે. 14 ઓગસ્ટના રોજ વિભાજન ભયાનક સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. વિશ્વભરમાં 200થી વધુ ભારતીય દૂતાવાસ

વાસો ઉચ્ચ કમિશન કોન્સ્યુલેટ પર પણ અભિયાનના આ ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરશે. આ વર્ષે સૂર્યપથ તિરંગા ડિજિટલ રિલે પણ યોજાશે, જેમાં 54 ભારતીય રાજદ્વારી મિશન અને પોસ્ટમાં ભાગ લેશે. આ રિલે 15 ઓગસ્ટના રોજ ફીજીમાં શરૂ થશે અને સાન ફ્રાન્સિસ્કોમાં સમાપ્ત થશે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ બેઝ કેમ્પમાં રોકાયેલા 1202 યાત્રાળુઓનો 28મો જથ્થો 44 વાહનોના કાફલામાં જમ્મુ જવા રવાના થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં અમરનાથ યાત્રામાં ભાગ લેનારા યાત્રાળુઓની સંખ્યા 4 લાખને પાર થઈ ગઈ છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ ગઈકાલે આબિદજાનમાં કોટે ડીઆરઓના રાષ્ટ્રપતિ અલાસાને ઓટારા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને કોટે ડીઆરઓ વચ્ચે વધતી ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી સિંહે આફ્રિકા સાથે મજબૂત અને વ્યાપક સંબંધોને આગળ વધારવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું હતું કે તેઓ ભારત અને કોટે ડીઆરઓ વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા આતુર છે. કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઈકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી છે, જેમાં મદ્રાસ હાઈકોર્ટને નવી નિમણૂકોનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ નિમણૂકોમાં 20 વકીલો અને 10 ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કુલ ન્યાયાધીશોમાંથી 15 ન્યાયાધીશોને મદ્રાસ હાઈકોર્ટમાં, 8ને કલકત્તા હાઈકોર્ટમાં, 6ને કર્ણાટક હાઈકોર્ટમાં અને 1ને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સાથે પરામર્શ કરીને આ નિમણૂકો કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, કરાઇકલ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દિવસભર વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. થાઇલેન્ડના નોથાબુરી પ્રાંતમાં શુક્રવારે એક શાળામાં થયેલા ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. આરોગ્ય મંત્રાલયને ટાંકીને પ્રાંતના જનસંપર્ક વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા 14 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 12 વર્ષની એક છોકરીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર થાઇ પોલીસે આજે શાળાના ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસે 14 વર્ષના શંકાસ્પદ વ્યક્તિના ગોળીબારનો હેતુ અને તેની મળેલી ગોળીઓના સ્ત્રોતની તપાસ કરી રહી છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચાનાવીરાપુલે જણાવ્યું કે તેઓ જાહેર સ્થળોએ હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની યોજના ધરાવે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિકિયાને જણાવ્યું છે કે તહેરાનમાં તાજેતરમાં અમેરિકા સાથે થયેલા સમજૂતી કરાર હેઠળ શાંતિના માર્ગે ચાલતું રહેશે જો વોશિંગ્ટન વિશ્વાસનું વાતાવરણ બનાવવામાં મદદ કરે. પેઝિકિયાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશમાં એકતા શક્તિ અને એકતા હોવાથી કરાર પર પહોંચવાનો આ શ્રેષ્ઠ સમય છે. તેમણે અમેરિકા સાથે વાટાઘાટોમાં પારસ્પરિકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે ઈરાન યુએસ પાલનના સ્તર સાથે તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે. અગાઉ ઈરાનના રાષ્ટ્રપતિએ તેના અધિકારોનું રક્ષણ કરવા માટે વાતચીત કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા ભાર મૂક્યો કે તેરાનને શરણાગતિ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવશે નહીં. અમેરિકન સરકારે એક નિયમને નાબૂદ કરવાનું વિચારી રહી છે જે કેટલાક વિદેશી કામદારોને નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે વધારાના 60 દિવસ આપે છે. હાલમાં આ ફક્ત એક પ્રસ્તાવ છે જેની વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા સમીક્ષા બાકી છે. જો આ ફેરફાર લાગુ કરવામાં આવે તો ઘણા H-1B કામદારો અને તેમના પરિવારોના સભ્યોને નોકરી ગુમાવ્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સ છોડવાની ફરજ પડી શકે છે. વર્તમાન નિયમ હેઠળ કેટલાક H-1B કામદારો તેમની નોકરી ગુમાવ્યા પછી 60 દિવસ સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકે છે. આ ફેરફારો ભારતીયોને પણ અસર કરી શકે છે. ભારતીય નાગરિકો H-1B વિઝા ધારકોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
યુક્રેન પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલોની માસિક ડિલિવરી પર અમેરિકા સાથે કરાર પર પહોંચ્યું છે. બેલગ્રેડમાં પત્રકારો સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડિમીર ઝેલેન્સ્કીએ પુષ્ટિ આપી કે વોશિંગ્ટન યુક્રેનને માસિક ધોરણે ઇન્ટરસેપ્ટર મિસાઇલો સપ્લાય કરશે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની હવાઈ સંરક્ષણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ જથ્થો ઓછો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે 2026માં યુક્રેનને મળવાની અપેક્ષા રાખવામાં આવતી ઇન્ટરસેપ્ટર મિસાઇલોની સંખ્યા

0: અંગેના સમાચારને તમામ અખબારોએ મુખ્ય પાને લીધા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારત પર ટ્રમ્પ 100% ટેરિફ આતવે. સંદેશ લખે છે, ભારત પર 100% ટેરિફનો ખતરો. ન ગુજરાત સમય લખે છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે યુઝર્સ પર કોઈ ચાર્જ લાગુ પડશે નહીં, સરકારની સ્પષ્ટતા. આ સાથે અમેરિકામાં નોકરી ગુમાવનાર વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે. કેનેડાએ 6 મહિનામાં 3,232 ભારતીયોને દેશ નિકાલ કર્યા. ફક્ત સવાલ ના પૂછો, ઉકેલ પણ શોધો મોદી, જેવા વિવિધ સમાચારો પણ પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં સજા પૂર્ણ થયા બાદ 178 માછીમારો પાકિસ્તાનમાં કેદ. ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ. રાજુલા પીપાવાવ વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જવા, જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર. ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પોન્ડિચેરીની સત્તાવાર મુલાકાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. સમગ્ર દેશમાં આજથી હરઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ અને ભારતના સાગનિક રોય અને સાયંતન કુશારીએ વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશીપમાં અંડર 31 પ્લેયર્સ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:32 આપ સૌનું માનીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ, પ્રસ્તુતિ ભૂમિ ચોક્સીની. 9:32 બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ, જેમાં આજે સાંભળશો સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ શહીદોને માન દેશની શાન. પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારીની રહેશે.

ફોજી દોસ્તો માટે જય ભારતી રજૂ થશે બપોરે 1:30 મિનિટે. પ્રસારણની બીજી સભાના પ્રારંભે સાંજે 5:12 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. યુવા દોસ્તો માટે યુવાણી 6:30 વાગે સાંભળી શકશો.

સાત અને વીસ મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામજો ચોરો. રાત્રે 10 વાગે રવિવાસરીય સંગીત સંભા અંતર્ગત સાત્વિકા મોહનનું કર્ણાટકી શાસ્ત્રીય ગાયન સાંભળી શકશો, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. આજથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. 17 ઓગસ્ટ સુધી ચાલનાર અભિયાન અંતર્ગત ગુજરાતમાં 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રહિત રાખવા અનુરોધ કર્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શહેરી સહકારી બેન્કો માટે મજબૂત સાયબર અને ડિજિટલ સુરક્ષા ઉપાયોની જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ લાગુ નહીં પડે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ E20 પેટ્રોલમાં વધુ ક્લોરાઇડ અને ભેજવાળા મળવાના દાવાઓને ફગાવ્યા. ડાંગમાં સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાપુતારાને વિશ્વ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવા શક્તિની મદદથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાનું આહ્વાન. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ HSની મુખ્ય પરીક્ષામાં 94% થી વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવાની પહેલ માટે કારણે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. ભુજ ખાતે કચ્છ મ્યુઝિયમમાં નાનું શહેર મોટા સપના પ્રદર્શનનો આજથી આરંભ. આદિપુરમાં શાળા કોલેજની 217 શાળાનું

0: સીમા પરીક્ષણ કરાયું. આઈબી કચેરીમાં પીએસઆઈની રાજ્યવ્યાપી બદલીમાં કચ્છમાં 8 પીએસઆઈ મૂકવામાં આવ્યા. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 આપાશે.
1: પરથી પ્રસ્તુત થાય છે આપનો માનીતો કાર્યક્રમ ફોન ઇન, આપની પસંદ.

0: કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે લઈ આજનો પ્રથમ ફોન. હેલો, ફોન ઇન આપની પસંદ.
1: નમસ્તે દીદી.
0: નમસ્કાર.
1: મેં ગંગાધર સાવનકર, કુંડલવાડી, નાંદેડ, મહારાષ્ટ્ર સે બાત કર રહા હું.
0: જી, કેસે હો ગંગાધર જી?
1: બહુત બઢિયા હું દીદી. કૈસા હાલ હૈ ગુજરાત કા? પાણી બરસાત હૈ ક્યા?
0: નહીં, અભી તો બરસાત નહીં હૈ. લાસ્ટ વીક બહોત સી બારિશ થી યહાં પે.
1: અચ્છા અચ્છા અચ્છા અચ્છા.
0: જી જી ગંગાધર જી, આજ આપ કોણ સા ગાના સુનના પસંદ કરેંગે?
1: કુછ કહેતા હૈ સાવન ક્યા કહેતા હૈ.
0: અરે વાહ, સાવન કા ગાના
1: સુનને કા હૈ?
0: જી બિલકુલ સુનવા દેતે હૈ.
1: હાં દીદી, કુછ મિત્રો કા નામ લેતા હું દીદી.
0: જી,
1: અફઝલ ભાઈ, ધીરજ રાબરી, ભગવાન સિંહજી, તુકારામ જાદવ, સુનિલ ઝા, સોનુજી, તનુશ્રીજી સતારા, રાજેન્દ્ર ગંગવાર, કેસી સિંહ રાજપૂત, એ સભી દોસ્તો કો સુનના હૈ દીદી.
0: જી ગંગાધર જી, આપકે સારે દોસ્તો કો યે ગાના બિલકુલ સે સુનવાયેંગે.
1: બહોત બહોત ધન્યવાદ દીદી આપકા.
0: જી ધન્યવાદ.

0: હેલો
1: હેલો ફોની ને આપની પસંદ
0: કેમ છો?
1: એકદમ મજામાં. આપ કેમ છો?
0: જબરથી મરિયમ બોલો.
1: મરિયમ બેન? હા,
0: કેમ છો? ભૂમિ બેન બોલો છો?
1: હા જી, હું ભૂમિ વાત કરું છું. કેમ છો મરિયમ બેન?
0: એકદમ મજામાં. તમે કેમ છો?
1: એકદમ સરસ. હો,
0: ગીત સાંભળું તો?
1: કયું ગીત સાંભળશો?
0: હમ હે રાહી પ્યાર કે ગીત સાંભળું.
1: ચોક્કસથી સંભળાવી દઈ. કયું ગીત સાંભળશો?
0: ખપાઈ આપી દેજો, હમ હે રાહી પ્યાર કે.
1: અચ્છા, તો મરિયમ બેન આપ શું કરો છો?
0: અત્યારે તો ખેતી કામ કરીએ છીએ, વાવણી નું કામ થઈ ગયું છે. અત્યારે તો નવરાશી.
1: વરસાદ કેવો છે મરિયમ બેન?
0: વરસાદ સારો છે, પણ અત્યારે અમારી જરૂર છે થોડાક દિવસ આવે તો.
1: જી સાચી વાત છે.
0: આવજો.
1: જી આવજો.

0: હેલો, નમસ્કાર બેન.
1: નમસ્કાર, આકાશવાણી ભુજ ફોનીને આપને પસંદ કાર્યક્રમ.
0: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રિયાનાથી ઠાકોર નાથાજી સરજી બોલું ચિમંદરમાંથી.
1: જી નાથાજી, કેમ છો?
0: એકદમ મજા છે બેન.
1: તો નાથાજી, વરસાદ પાણી કેવા છે ત્યાં?
0: વરસાદ પાણી આયા હતા એકદમ સારા. કડાકા ભડાકા નતા અને ધીમી ગતિ પવન હતો. અને વરસાદ અમારે વાવણી લાયક થઈ ગયો હતો.
1: સરસ.
0: અને એના ઉપર પાછો પાછળથી ફેર થઈ ગયો. એમાં ભૂતકાશમાં કેવા વરસાદ છે બેન?
1: નહીં, અહીંયા તો હજી વરસાદ નથી એટલો બધો, હજી જરૂર છે.
0: આજ તપે છે બહુ, અમારે ગરમી બહુ છે બેન.
1: જી ગરમી છે એટલે હજી વરસાદ તો વરસશે.
0: વરસાદ તો આવવાનો જ છે ને, હજી જોવે છે. તાપે એટલો વરસાદ છો નથી ધરતી ઉપર.
1: સાચી વાત છે.
0: આપણે પેલું બોડીદાર નું ફિલ્મ ગીત બોડીદાર આવે ને,
1: હા,
0: તેનું કોઈ બી મારે સાંભળવું, થોડાક નામ લઈ શકું?
1: જી બિલકુલ.
0: મારા ભાઈ, મોટા ભાઈ છે, બળવંત ભાઈ છે, અમૃત ભાઈ છે, મારે નાનકડો દર્શન છે, અને મારે જાનકી છે, મારે કરતી ઉર્મિલા બેન છે, મારી મમ્મી નામ ચંપા બેન છે, પછી મારે ભત્રીજી માં છે સોનલ બેન, ભગવતી બેન, સાવી બેન, કાજલ બેન, અને અમારે ભગવાન માતાજી એ ખૂબ ખૂબ અમારે ઘરે અમારે બેન સારું થયું છે, એટલે હું થોડો ખુશ એક બોલ.
1: જી
0: અમારે ભાઈ, નાના ભાઈ ને 100 છોડિયા ઉપર એક બાબો આવ્યો છે, એટલે ખૂબ પરિવાર અમે સુખી છે.
1: વાહ, સરસ સરસ, પૂરા ઘર પરિવાર ને વધામણી.
0: હા હા બેન, નમસ્કાર.
1: જી નમસ્કાર, આવજો નાથાભાઈ.

0: हेलो
1: हेलो आकाशवाणी भुज।
0: जी आकाशवाणी भुज, फोन ही ना अपनी पसंद कार्यक्रम।
1: आप कौन बोलो छो?
0: जी हूँ भूमि बात करूँ छू। आप कौन बोलो छो?
1: भूमि बेन
0: जी।
1: भुज थी प्रदीप मेहता बोलू छो।
0: केम छो प्रदीप भाई? एकदम सारो। जी जी, बधा શ્રોતાઓના ફોન આવતા હોય એટલે આવું થાય।
1: આપણે મમતા પિતાના અવાજમાં ગીત સાંભળવું છે।
0: કયું ગીત સાંભળશો?
1: ફિલ્મ નીલકમલ છે।
0: ઓકે,
1: નીલકમલ નું હાસ્ય ગીત છે, તમે જાણો છો?
0: જી,
1: ખાલી ડબ્બા ખાલી બોટલ લે લે મેરે યાર, એ હાસ્ય ગીત છે। જો ઉપલબ્ધ હોય તો એ ગીત રજૂ કરજો, અથવા જો એ ઉપલબ્ધ ન હોય તો બીજો નીલકમલ નો બીજો ગીત છે, બાબુલ કે દુઆએ લેતી જા।
0: જી ચોક્કસથી સંભળાવીશું।
1: અને કોટો ફેમિલી મેમ્બર નામ બોલું છું।
0: જી, એ આપની સાથે કોણ કોણ છે?
1: મારી સાથે મારા શ્રીમતી બીના મહેતા, પછી મોટી બેબી કૃષ્ણા મહેતા, પછી વિપુલ મહેન્દ્ર મહેતા, પછી બે ડોવેત્રીઓ છે
0: જી,
1: મનસ્વી મહેતા અને નિરવા મહેતા।
0: ખાલી
2: બોતા

0: हेलो आकाशवाणी भूज, फोन ही ना अपनी पसंद कार्यक्रम।
1: नमस्कार।
0: नमस्कार,
1: आप कौन बोल रहे बेन?
0: जी हूँ भूमि बात करूँ छू। आप कौन?
1: अच्छा भूमि बेन, नमस्कार बेन। आदिपुर महेंद्र भाई दर्जी बोलू बेन।
0: किम छो महेंद्र भाई?
1: એ બધે મજા મજા એકદમ રાધી બેન, આપ બેનો આપણા આશીષ છે.
0: જી જી
1: બેન, એક મારે ગીત સાંભળવો છે.
0: હા મહેન્દ્રભાઈ, કયું ગીત સાંભળો?
1: રફી સાહેબ ના અવાજ માં ગીત છે.
0: જી,
1: ફિલ્મ નું નામ મને યાદ નથી. અને મારા મિત્ર નું નામ લઈ લો, મારા મિત્ર છે દેવ મોઠ, મારા ઘરના સદસ્ય રંજનબેન ચૌહાણ, મારો દીકરી અંકિતા નીતિન પરમાર માનકુવા, મારો દીકરો જય ચૌહાણ, અને અમારો દોયત્ર વેદ પરમાર.
0: ચોક્કસથી સંભળાવીશું. હા જી.
1: અને બે લાઈન ગીત ની ગાય ને સંભળાવું તો ખ્યાલ આવી જશે.
0: જી.
1: તુમારી ઝુલ્ફ કે સાયે મેં શામ કર લુંગા, તુમારી ઝુલ્ફ કે સાયે મેં શામ

0: આકાશવાણી ભુજ ફોનીને આપની પસંદ કાર્યક્રમ.
1: જી, કેમ છો?
0: એકદમ મજામાં. આપ કેમ છો?
1: મેં ભી એકદમ મજામાં. મેં ગ્રામ બછોડા તહેસીલ નાગદર જિલ્લા ઉજ્જૈન સે પ્રેમસિંહ સિસોદિયા બોલ રહા હું.
0: પ્રેમસિંહ જી, કેસે હો આપ?
1: મેં મજા મેં હું. ઓર મુજે કેમ છો કેના બડા અચ્છા લગા, ક્યોંકિ મેં હિન્દી બોલતા હું
0: જી,
1: ઓર ગુજરાતી કાર્યક્રમ મેં કોલ લગાયા તો બડા અચ્છા લગ રહા હૈ.
0: ઓર હમે ભી સુન કે બહોત અચ્છા લગા કે આપને કેમ છો બોલા.
1: જી જી, એસે બોલતે હૈ ના કેમ છો, ઓર જબ કોલ કા સમાપ્તિ હોતી હૈ ના તો એસે બોલતે કે આવજો, તો એ આવજો કા ક્યા મતલબ હોતા હૈ મુજે યે પૂછના થા આપ.
0: ફિર મિલેંગે.
1: જી જી, અબ મુજે યાદ રહેગા કે કેમ છો કા મતલબ હોતા હૈ કેસે હો, ઓર આવજો કા મતલબ ફિર મિલેંગે.
0: ઓર જૈસે આપ ટાટા બાય બાય બોલતે હો
1: જી,
0: ઇસ તરહ સે આવજો એસે બોલતે હૈ ગુજરાતી મેં.
1: હા જી જી, આવજો. કાફી અચ્છા હોતા હૈ ગુજરાતી ભાષા ઓર હિન્દી કા જો કોમ્બિનેશન હોતા હૈ ના જી, બડા અચ્છા લગતા હૈ કાર્યક્રમ. ઇસી વજહ સે આપકો બતાઉં, હમે ભી મતલબ સુનને કા ઉત્સાહ રહેતા હૈ. ઓર ગુજરાતી જો કોલ આતે હૈ ના ઉનકો બડે ધ્યાન સે સુનતે હૈ કે હમ કુછ એસે શબ્દ હોતે હૈ જો સીખ સકે.
0: હા,
1: થોડે બહોત સમજ મે આતે હૈ, લેકિન કુછ શબ્દ એસે હોતે હૈ ના જિનકો થોડા ગૌર કરને યા કિસી ગુજરાતી ભાષા વાલે સે પૂછને મેં હી સમજ મે આતા હૈ.
0: જી, સહી બાત હૈ આપકી. તો પ્રેમસિંહ જી,
1: હાં જી, કેસા હૈ અભી?
0: બસ અભી તો બારિશ કા મોસમ હો ગયા હૈ, લેકિન બારિશ હૈ નહીં
1: જી. યહાં પર ભી એસા હૈ, હમારી ફસલ એક મહિને ઓર 10 દિન કી હો ગઈ હૈ. ઓર અભી સોયાબીન કી ફસલ લગાઈ હૈ તો થોડા ઇંતજાર હો રહા હૈ પાણી કા. જી, જૈસે અભી આપકો બતાઉં, ખરપતવાર નિકાલને કા કામ હો રહા હૈ ખેત મેં
0: જી,
1: ઓર સભી લોગ અપને ખેતો મેં કામ કર રહે હૈ ઓર બડા અચ્છા લગ રહા હૈ.
0: ઓર આપ સાથ સાથ મેં રેડિયો ભી સુનતે હો?
1: હાં જી, રેડિયો તો મોબાઈલ એપ પર સુનને કી વજહ સે હૈ ના, હમે હર રાજ્ય કે કાર્યક્રમ સુનને કો મિલ જાતે હૈ ઓર સ્પષ્ટ પ્રસારણ મિલતા હૈ.
0: બહોત અચ્છી બાત હૈ.
1: ઓર આપકો બતાઉં, અભી સાવન મહિના ચલ રહા હૈ તો ઉજ્જૈન મહાકાલેશ્વર કે લિયે બહોત દૂર દૂર સે શ્રદ્ધાલુ દર્શન કરને કે લિયે આ રહે હૈ. ઓર કાંવડ યાત્રી મતલબ બાબા કો જલ ચઢા રહે હૈ ઓર ઉન લોગો કે લિયે મતલબ કાફી અચ્છી સુવિધા કર દી ગઈ હૈ. યહાં પે જગહ જગહ પર ભંડારે ખોલે ગયે હૈ
0: જી,
1: જ્યાં પર ઉન્હે નિઃશુલ્ક ખાના મિલતા હૈ, રહેને કે લિયે જગહ મિલતી હૈ ઓર કોઈ અસુવિધા ના હો ઇસ બાત કા પૂરા ધ્યાન રખા જાતા હૈ.
0: બહોત અચ્છી બાત હૈ
1: જી.
0: તો આજ આપ કોન સા ગાના સુનના પસંદ કરેંગે?
1: જી, ફિલ્મ કા નામ હૈ હમકો તુમસે પ્યાર હૈ ઓર ગાને કે બોલે તેરે ઇશ્ક મેં પાગલ હો ગયા દીવાના તેરા રે.
0: જી બિલકુલ, સે સુનવા દેતે હૈ
1: જી. તો હમ તો આકાશવાણી કે દીવાને હૈ, હમેશા રહેંગે ઓર આકાશવાણી સુનતે રહેંગે.
0: જી ધન્યવાદ, ધન્યવાદ સર
1: જી. કેમ છો?
0: અરે કેમ છો નહીં, આવજો.
1: હા જી, સોરી, આવજો.
0: જી જી જી, આવજો.
1: જી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ. આજના કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ શહીદોને માન દેશની શાન

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પુંડિચેરીની સત્તાવાર મુલાકાતે અનેક કાર્યક્રમો હાજરી આપશે. સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. જમ્મુ અને કાશ્મીરના તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું. વૃક્ષોનું જતન સૌની સામૂહિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી. છેલ્લા 3 દિવસમાં રાજ્યની 1153 પેઢીઓની તપાસ કરવામાં આવી. રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. ડાંગમાં ગત મોડી રાત્રે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર હતી. અમરેલી જિલ્લામાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર પરિવારને રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાઈ. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ HSની મુખ્ય પરીક્ષામાં 94% થી વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડીજી લોકર સાથે જોડવાની પહેલ માટે કારણે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. ભુજ ખાતે કચ્છ મ્યુઝિયમમાં નાનું શહેર મોટા સપના પ્રદર્શનનો આજથી આરંભ થશે અને રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 સાંભળી શકશો. નમસ્કાર.
1: પ્રસ્તુત છે બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ. પ્રસ્તુતિ ધારા અધિકારી અને જિજ્ઞા મહેતાની.

0: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જિજ્ઞાબેન.
1: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે ધારાબેન.
0: જિજ્ઞાબેન, આઝાદીના રંગે હવે તો રંગાવાનું છે, એટલે કે નજીક આવી રહી છે 15મી ઓગસ્ટ.
1: એ છે આપણો રાષ્ટ્રીય પર્વ
0: અને દરેક શાળાઓમાં બાળ મિત્રો એની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હશે. ગીતો ગાવાની, નાટકની, ડાન્સની
1: અને એક પાત્રીય અભિનયની.
0: અને બાળ મિત્રો, આપણા હાથમાં આપણા દેશને આપણા શહીદો એક જવાબદારી રૂપે આપી ગયા છે કે અમે જે બલિદાન આપ્યું છે એ બલિદાનને તમે વ્યર્થ ન જવા દેતા, એની સાચવણી કરજો, એની જાળવણી કરજો, અને ભવિષ્યમાં કોઈ દુશ્મન આવી રીતે આપણા દેશની સામે આંખ પણ ઊંચી ન કરી શકે એવા જવાબદાર નાગરિક બનજો. તો આપણે એવા જવાબદાર નાગરિક તો બનવાનું જ છે, પણ સાથે સાથે આ દિવસે આપણે એ શહીદોને મનથી દિલથી શ્રદ્ધાંજલિ આપવાની છે. કેમ કે જેમણે પોતાના ઘરમાંથી કોઈએ પોતાના પુત્રને, કોઈએ પોતાના પતિને, કોઈએ પોતાના ભાઈને ખોયા છે ને, એનું દુઃખ એ જ જાણતા હશે. એ શહીદો તો દેશપ્રેમ માટે વર્યા જ હતા, પણ ધન્ય છે એના કુટુંબને કે જેણે પોતાના ઘરના એ રતનને દેશના બલિદાન માટે દાન કરી દીધું. અને આજે પણ આપણી ત્રણેય સેનાઓ, એરફોર્સ, નેવી અને આર્મી, એના જવાનો આજે પણ આ શહીદોના બલિદાનને ખૂબ સરસ રીતે જવાબદારીપૂર્વક નિભાવી જ રહ્યા છે
1: અને શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે. અને એટલે જ ધારાબેન કહેવાનું મન થઈ જાય ને કે લહેરાય છે આકાશે આજે તિરંગો, એ આપણી શાન છે. 15મી ઓગસ્ટનો આ દિવસ ભારત દેશનું માન છે.
0: કેસરી રંગ વીરતા પૂરે, સફેદ શાંતિનો સંદેશ દે, લીલો રંગ હરિયાળી લાવે, અશોક ચક્ર પ્રગતિ દે.
1: ગાંધી, નહેરુ અને સરદાર આઝાદીનો દીપ પ્રગટાવ્યો, વીર શહીદોના બલિદાને સોનેરી આ દિવસ લાવ્યો.
0: અમે છીએ ભારતના બાળકો, દેશ અમારો પ્રાણ છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ આ દેશનું સંતાન છે.
1: હળી મળીને સાથે રહેશું, નફરતને દૂર ભગાવીશું, ભારત માના ચરણોમાં રહી નવું ભવિષ્ય બનાવીશું.

0: બાળમિત્રો, ગુંજે આખું આકાશ દેશભક્તિના નારાથી,
1: લહેરાય તિરંગો આપણો પૂરેપૂરી શાનથી.
0: જુઓ બાળમિત્રો, 15મી ઓગસ્ટનો દિવસ છે ને, એ આપણા દેશનો સૌથી મોટો અને પવિત્ર રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો.
1: અને આઝાદી આપણને એમ જ નથી મળી. આપણે જેમ પહેલા વાત કરી તેમ દેશને આઝાદ કરાવવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાન દેશભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. અને આ દિવસે આપણે તમામ વીરોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવાની છે, એમને વંદન પ્રણામ કરવાના છે.
0: અને બાળમિત્રો, આપણે એક આઝાદ દેશના નાગરિક છીએ, તેથી આપણે પણ એક ફરજ બને છે કે આપણે ખૂબ ભણી ગણીને હોશિયાર અને સારા નાગરિક બનવાનું છે, જેથી આપણા દેશનું નામ દુનિયાભરમાં રોશન થાય અને આપણે હંમેશા આપણા દેશની રક્ષા અને પ્રગતિ માટે તૈયાર રહેશું.
1: અને બાળમિત્રો, આજે ભારતનો દરેક ખૂણો, દરેક રસ્તો અને દરેક હૃદય તિરંગાના 3 રંગોમાં રંગાયેલા છે. 15મી ઓગસ્ટ એટલે માત્ર રજાનો દિવસ નહીં, આપણી અંદર સૂતેલી દેશભક્તિને જગાડવાનો દિવસ છે.
0: બાળમિત્રો, આજે જ્યારે સરહદ પર આપણો જવાન -ડિગ્રી તાપમાનમાં કે ધોમધખતા તડકામાં ઉભો રહીને દેશની રક્ષા કરે છે, ત્યારે આપણે આપણા ઘરમાં ચેનની ઊંઘ ઊંઘી શકીએ છીએ. આપણી સાચી આઝાદી એ વીર જવાનોના બલિદાન અને સમર્પણને આભારી છે.
1: તો બાળમિત્રો, આપણે આપણી રોજિંદી જિંદગીમાં એવો સંકલ્પ તો અચૂક લેવો જોઈએ કે દેશના વિકાસમાં આપણે પણ એક નાનકડો ભાગ બનીએ, ભ્રષ્ટાચાર, ગંદકી અને નકારાત્મકતાને દેશમાંથી દૂર ભગાવીએ અને એક સક્ષમ ભારતનું નિર્માણ કરીએ.
0: આપણે આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ, પ્રામાણિકતાથી આપણું કામ કરીએ, પાણી અને વીજળીની બચત કરીએ, કાયદાનું પાલન કરીએ અને દેશના વિકાસમાં નાનું સરખું પણ યોગદાન આપીએ, તો ધારાબેન, એ પણ સૌથી મોટી દેશભક્તિ છે કે નહીં?
1: એકદમ સાચી વાત.

0: બાળ મિત્રો, આપણે ખુલ્લી હવામાં જે શ્વાસ લઈએ છીએ ને, એ કોઈની મહેરબાની નથી. આઝાદીનો આ ઇતિહાસ કઈ એમ જ લખાયેલી કોઈ કહાની નથી.
1: વહાવી દીધું લોહી પોતાનું સરહદ પર જે વીરોએ, એમના બલિદાન વિના આ દેશની માટી આટલી સુહાની નથી.
0: બાળ મિત્રો, જ્યારે આપણે આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છીએ ને, ત્યારે આપણી નજર સામે સરહદ પર લહેરાતો આપણો પ્યારો તિરંગો આવી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે આ તિરંગાનો કેસરી રંગ આટલો ચમકતો કેમ છે? કારણ કે એમાં દેશના હજારો વીર શહીદોનું લોહી ભરેલું છે.
1: તો બાળમિત્રો, ઇતિહાસના પાના ફેરવીને તો યાદ આવે છે 23 વર્ષનો એ નવયુવાન ભગતસિંહ, જે ફાંસીના માંચડે ચડતી વખતે રડ્યો નહોતો, પણ હસતા મુખે ઇન્કલાબ જિંદાબાદ ગાતો ગાતો દેશ પર કુરબાન થઈ ગયો હતો.
0: યાદ આવે છે ચંદ્રશેખર આઝાદ, જેણે સંકલ્પ કર્યો હતો કે અંગ્રેજોની ગોળી મને ક્યારેય અડી નહીં શકે, અને છેલ્લી ગોળી પોતે પોતાની જાતને મારી માતૃભૂમિનું વચન નિભાવ્યું.
1: અને બાળમિત્રો, આપણે યાદ કરીએ જેને આપણે નેતાજીના વાલા નામથી પણ ઓળખીએ છીએ, એવા સુભાષચંદ્ર બોઝ દેશની બહાર જઈને ભારતની આઝાદી માટે આખી સેના ઊભી કરનાર, વિદેશી ધરતી પર ગર્જના કરનાર સિંહ એટલે સુભાષચંદ્ર બોઝ. એમણે આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને નારો આપ્યો, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. એમની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ એટલી અદ્ભુત હતી કે અંગ્રેજો સમજી ગયા હતા કે હવે ભારતમાં શાસન કરવું અશક્ય છે.
0: અને બાળમિત્રો, હવે વાત કરીએ સૌથી નાની ઉંમરના શહીદ થનાર ખુદીરામ બોઝની. જુઓ બાળમિત્રો, ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ફાંસી મેળવનાર વીર દેશભક્ત એટલે

સુધીરામ બોસ, તેઓ માત્ર 18 વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય ત્યારે આ વીર છોકરો હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા લઈને હસતા મુખે ફાંસીના માચડે ચડી ગયો હતો. એમની આ શહાદતને દેશના લાખો યુવાનોમાં દેશભક્તિનો સળગતો અંગારો ભરી દીધો હતો.

0: અને એવા જ દેશભક્ત અશફાક ઉલ્લા ખાન અને રામ પ્રસાદ બિસ્મિલ. તો બાળમિત્રો, કાકોરી ટ્રેન એક્શન 1925 એના મુખ્ય સૂત્રધારો, જેમની મિત્રતા અને દેશપ્રેમ આજે પણ મિસાલ છે. હિન્દુ અને મુસ્લિમ એકતાની આ અદ્ભુત જોડીએ અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો. જ્યારે બંનેને અલગ અલગ જેલમાં ફાંસી આપવામાં આવીને ત્યારે બંનેના ચહેરા પર કોઈ જ ડર નહોતો. અશફાકુલ્લા ખાને ફાંસીના દોરડાને ચૂમીને કહ્યું હતું કે મારી આહુતિ દેશને આઝાદ કરાવશે. જ્યારે રામપ્રસાદ બિસ્મિલે જેલની દિવાલો પર અમર પંક્તિઓ લખી, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ.
1: અને બાળમિત્રો, હવે વાત કરીએ વીર સાવરકરની, એટલે કે વિનાયક દામોદર સાવરકર, જેઓ 1857 ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામ આપનાર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. અંગ્રેજ સરકારે તેમનાથી ડરીને તેમને આંદમાન અને નિકોબારની કાળા પાણીની ક્રૂર સજા ફટકારી હતી. જેલની કાળી કોઠડીમાં પેન કે કાગળ ન હોવા છતાંય તેમણે ખીલીઓ અને કોલસાથી દિવાલો પર હજારો પંક્તિઓનું દેશભક્તિ કાવ્ય લખ્યું અને તેને મોઢે યાદ રાખ્યું. રાષ્ટ્ર માટે તેમનું સમર્પણ અતુલ્ય.

0: હતું. અને એવા જ એક શહીદ શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા, વિદેશી ધરતી પર રહીને ભારતની આઝાદીની લડત ચલાવનારા આ બે મહાન ગુજરાતી ક્રાંતિવીરો. અને તેમાં શ્યામજી કૃષ્ણ વર્મા તો કચ્છના માંડવીના વતની. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, જ્યાંથી ભગતસિંહ અને સાવરકર જેવા વીરોને પ્રેરણા મળી. જ્યારે નવસારીના મેડમ ભીખાઈજી કામાએ 1907માં જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પહેલીવાર ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવીને અંગ્રેજોને પડકાર્યા હતા. ગુજરાતની આ ધરતીએ પણ ક્રાંતિમાં બહુ મોટું બલિદાન આપ્યું છે.
1: અગ્નિ પથ કા હું પથિક મેં ચલતા હું હર સુબહ હો શામ અગ્નિ પથ કા હું પથિક મેં ચલતા હું

0: બાળમિત્રો યાદ રાખજો, ઘરમાં રાખેલો દીવો જો આખા ઘરને અજવાળે છે ને, તો સરહદ પર શહીદ થયેલો એક જવાન આખા દેશની આબરૂ અને આઝાદીને અકબંધ રાખે છે. એક દીવો શહીદોના નામનો પણ પ્રગટાવજો.
1: તો બાળમિત્રો, ખરા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે જ્યારે આપણે એમણે આપેલા આ આઝાદ દેશને સાચવી શકીશું. આપણે એવું કંઈ કામ ન કરીએ જેનાથી દેશનું નામ નીચું થાય. દેશના સૈનિકો અને શહીદોના પરિવારો પ્રત્યે હંમેશા દિલમાં આદર ભાવ રાખીએ. તો આ સરસ મજાના તમારી પાસેથી વાયદા લઈને આજનો કિલોલ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ
0: અને આપ સૌ બાળમિત્રોને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ અને ફરી મળીશું
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.

આપ સાંભળી રહ્યા હતા બાળકો માટેનો કાર્યક્રમ કિલોલ, પ્રસ્તુતિ ધારા અધિકારી અને જિજ્ઞા મહેતાની, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકરને. ફિલ્મ છે મહારાજા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

મોહમ્મદ રફીના સ્વરમાં એ ગીત હતું ફિલ્મ મેરે સનમમાંથી. અને હવે સાંભળીએ કિશોર કુમાર અને આશા ભોસલેનું યુગલ સ્વર, ફિલ્મ છે પરાયા ધન.

લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં ગવાયેલ ફર્સ ફિલ્મના આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કાકોરી ટ્રેન ઘટનાના અમર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી. સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. ઝારખંડમાં પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે આજે બપોરે 12 વાગે વાતચીત યોજાશે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્વદેશી જ્ઞાન પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે હાકલ કરી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજસ્કિયાને કહ્યું કે તહેરાન અમેરિકા સાથે શાંતિ અને વાતચીતનો માર્ગ ચાલુ રાખશે. ચીનમાં ટાઇફૂન ડોલ્ફિન વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે શાંઘાઈના બંને એરપોર્ટ પર 1300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને 3

લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સાબરમતી અમદાવાદથી વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અમરેલીના ચિતલ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું. ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું. વૃક્ષોનું જતન સૌની સામૂહિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. અરવલ્લી જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. ડાંગમાં ગત મોડી રાત્રે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવા અને 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ. અત્યારે સવારના 11:03 થવા જઈ રહી છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મિસરાતા સુર. કાર્યક્રમના આરંભે સાંભળીએ આ દિન બહાર કે ફિલ્મનું આ ગીત આશા ભોંસલેના સ્વરમાં. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ, શબ્દરચના આનંદ બક્ષી.

હમણાં જ આપે સાંભળ્યું લાજવંતી ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અરાઉન્ડ ધ વર્લ્ડ ફિલ્મનું આ ગીત મુકેશ અને શારદાના સ્વરમાં.

0: હવે સાંભળીએ એક સંદેશ.
1: દોસ્તો, બાત સિર્ફ પઢાઈ કી નહીં હૈ, યે ભી હો સકતા હૈ. જીરા સરાય કા પોહા ભી આજ કુછ લોગો કો બુલા રહા હો.

આ સાથે જ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, કેન્દ્ર સરકારે વસાહતી યુગના કાયદાઓને બદલવા માટે રજૂ કરેલા 3 નવા ફોજદારી કાયદા 3 મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે. ટેકનોલોજી, સમયસરતા અને વિશ્વાસ. સ્વતંત્રતા દિવસના અવસરે મધ્યપ્રદેશમાં 124 પાત્ર કેદીઓની સજામાં ઘટાડો કરાશે. કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બર સુધીમાં પંજાબની મંડીઓમાં પડેલા 18 લાખ મેટ્રિક ટન જૂના અનાજના સ્ટોકને ઉપાડવા સંમતિ આપી. જમ્મુ અને કાશ્મીરમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા જમ્મુ રિયાસીને પૂંછ સાથે જોડતા મુખ્ય પ્રોજેક્ટ માટે અંતિમ સ્થળ સર્વેક્ષણને મંજૂરી અપાઈ. પાલિતાણાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનો 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ફિટ ઇન્ડિયા ડ્રગમુક્ત ભારતનો સંદેશ ફેલાવવા માટે સાયકલ ચલાવી. અમદાવાદમાં આઈસીએસઆઈ દ્વારા 2 દિવસીય ગવર્નન્સ, સ્ટ્રેટેજી અને લીડરશીપ થીમ પર પીએસયુ પરિષદ યોજાઈ. ગુજરાતમાં આજે જીપીએસસીની 34 અલગ અલગ કેડરની પ્રિલિમ પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં 75,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. રેલવે મુસાફરોની સુરક્ષા, ઇએફઆઈઆર અને સીસીટીવી સર્વેલન્સ અંગે સમીક્ષા યોજાઈ. ડાંગના પર્વતારોહક યુવક ભુવન રાઠોડે કપરા હવામાન વચ્ચે સફળ પર્વતારોહણ કરી માઉન્ટ યુનમના 6,111 મીટર ઊંચા શિખરે તિરંગો લહેરાવ્યો. 10માંથી માત્ર 4 પર્વતારોહકો જ શિખર સર કરી શક્યા. સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ. 17મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. નાગાલેન્ડના મુખ્યમંત્રી

મંત્રી નેફ્યુ રિયોએ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્વદેશી જ્ઞાન પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે હાકલ કરી. ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બપોરના 12:03 થવા જઈ રહી છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ વિભા દેસાઈના સ્વરમાં આ ગીત.

હમણાં જ આપે વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત સાંભળ્યું, ને હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં આ ગીત.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગત. બપોરના 12:30 થઈ છે. રજૂ કરીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયારા.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત અમરબાઈની વાણી, ભજનના કલાકાર ભારતી વ્યાસ અને ગીતા ચૌહાણ.
1: આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે અનેક એવા તીર્થધામો છે કે જ્યાં અન્નક્ષેત્ર 24 કલાક ચાલતા હોય, અન્નદાન. કબીર કહે કમાલ કુ દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કુ અન્ન દે. અને એની સાથે તુલસી જગ મે આય કે કર લીજે દો કામ, દેને કો ટુકડો ભલો અને લેને કો હરિનામ. આ પરંપરા આપણા સૌરાષ્ટ્રની પરંપરા છે. અને એમાં પરબનું ધામ આપણે તો જાણીએ છીએ કે સંત દેવીદાસજી અને સંત અમરમાં, જેમણે રક્તપિતિયાની સેવા કરી, હાથ ખભે જોળી લઈ અને ટુકડો માંગી ગામડાઓમાં જઈ ટુકડો ભેગો કરી અને એ રક્તપિતિયાઓની જે સેવા કરી છે, એ આપણને એની સાથે સાથે ભજન વાણી પણ આપે છે. એ અમરમાં કે જે મછોયા આહિરની દીકરી હોય, પીઠળિયા ગામના ડવ શાખાના, અને ઈસવીસન 1725 થી 1850 વચ્ચેના સમયગાળામાં આ પરબના સંત દેવીદાસની સાથે અમરમાં થયા હોય, 18 વર્ષની દીકરી હોય અને સાસરે જાતી હોય, એને એને તેડવા આવ્યા હોય એના સાસુ, અને વેલડામાં બેસીને જાય અને ત્યાં રસ્તામાં એ પરબની જગ્યા આવે અને ત્યાં પોરો ખાવા માટે બેસતા હોય, અને ત્યાં સંત દેવીદાસજી પેલા રક્તપિતિયાઓની સેવા કરે છે. 18 વર્ષની દીકરી અને નવોઢા એવી નારી જ્યારે એ આશ્રમમાં જઈને જુએ છે અને ત્યારે એને એમ થાય છે કે આ હા હા, ત્યારે પેલા ડોશીમાની સેવા કરતાં કરતાં દેવીદાસજી એને એના શરીરને નવરાવે છે, ધોવરાવે છે, એને લેપ લગાડે છે, ત્યારે એ ડોશીમા કહે છે કે બાપ દેવલા, એક દિવસ છે ને આ કાયા છે ને એના ઉપર 18 ભાર હોનું હતું, અને એવા રૂપ રૂપના અંબાર જેવી હતી, હું આખા ગામમાં રૂપાળી વહુ તરીકે જાણીતી હતી, પણ આજે એ જ પિંડ છે, મારી આંગળીઓ ખરી ગઈ છે, મારા નાકનું ટેરવું ખરી ગયું છે, આ શરીર છે ને એ નાશવંત છે. આટલા શબ્દો જ્યારે અમરમાં સાંભળે છે ત્યારે એને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે અને જુએ છે કે શું આજે આજુ મારું આ શરીર છે, પણ મારું શરીર પણ આવું થવાનું છે. તરત જ અંગ ઉપરના ઘરેણા ઉતારી પોતાના સાસુને આપી દે છે, અને પોતે સ્વાભાવિક છે કે સાસુ તેડવા આવ્યા હોય એટલે તો એના કુટુંબીજનો સાસરિયા એના ઉપર ત્રાસ કરે કે અરે કંઈ બાવા થઈ જવાય, આમ થઈ જવાય, પણ એની સામે અડગ રહી અને અમરમાં જ્યારે લોક સેવાને માટે, રક્તપિતિયાઓની સેવા માટે, માનવ સેવા માટે પોતે ભેખ ધારણ કરી લે છે, અને ત્યારે એ પોતાની જે ફકીરી હાલ છે એનું વર્ણન કરતા કોણ

કેવો ફકીરી હાલ લઈ અને જ્યારે સંત કવયત્રી અમરમાં આપણને પોતાની સેવા કરતા કરતા વાણી સંભળાવતા હોય અને એને એને એમ કહ્યું છે કે મેં

પરબે જાઉં તો પીર શાદલ મળ્યા, અને શાદલ મળે તો મારા નેણલા ઠરે, ભક્તિનો માર્ગ ઓલા નુગરા હું જાણે, હમજા વિના તો નોખા તાણે. દેવાંગી પ્રતાપે સતી અમરમાં બોયલા કે સમરથ સેવો તો રૂડી સાન મળે. આમ અમરબાની વાણી આપણને વારંવાર સાંભળવા મળે છે.

0: आप सांभळी रह्या हता महिला संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना। लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट की प्रस्तुति।
1: શ્રોતા મિત્રો, ભક્તિ સંગીતની સરવાણીમાં ભીંજાયા બાદ હવે કરીએ ચોમાસામાં વરસાદમાં ભીંજાવાની વાત. ચોમાસાના ચાર મહિના ઈશ્વરે ખૂબે ખૂબે વરસાવેલ પ્રેમ, લાગણી અને સ્નેહ જાણે મેઘ બનીને વરસે છે. પહેલા વરસાદમાં ભીંજાવાનું સૌને ગમે, પરંતુ પછી જ્યારે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે, ધોધમાર વરસાદ વરસે, ત્યારે લોકો ભીંજાવાનો આનંદ ભૂલીને છત્રી દ્વારા કેમ કોરા રહી શકાય તે પ્રયત્ન કરતા હોય છે. અને મિત્રો, વરસાદ આવે એટલે કબાટમાં સાચવીને મૂકી દીધેલી છત્રી જરૂર યાદ આવે. આપણે સૌ છત્રી શબ્દથી નાનપણથી જ પરિચિત છીએ, કારણ કે કક્કો શીખવામાં છત્રીનો છ આવતો, અને સાહિત્યમાં પણ છત્રીને લઈને અનેક રચનાઓ છે, તો ફિલ્મોમાં છત્રીને લઈને અનેક ગીતો પણ છે. અને મિત્રો, વધારે વાત કરીએ તો છત્રી એ છત્ર શબ્દ પરથી આવ્યો છે. છત્ર એટલે રક્ષણ આપે તે. આપણે અવારનવાર માતા પિતાની છત્ર છાયા એવો શબ્દ વાપરીએ છીએ, છત્ર ચીનવાઈ ગયું એવું પણ ઘણી વાર કહીએ છીએ. એનો અર્થ સંસારના સુખ દુઃખ માતા પિતાના રક્ષણમાં આપણને સ્પર્શતા નથી એવો થાય છે. આવા અનેક શબ્દ પ્રયોગ આપણી ભાષામાં કરીએ છીએ. છત્ર પરથી આવેલ શબ્દ એટલે જ છત્રી. અને અંગ્રેજીમાં છત્રીને અમ્બ્રેલા કહે છે, જે મૂળ લેટિન શબ્દ અંબરા પરથી આવ્યો છે. પ્રાચીન સમયમાં તાપથી બચવા માટે તેનો ઉપયોગ થતો હતો.

કરતા એક સ્ટેટસ સિમ્બોલ પણ ગણાતું, પરંતુ વરસાદમાં તેના ઉપયોગની અનિવાર્યતાના કારણે સામાન્ય લોકોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો. પ્રારંભના સમય બાદ જરૂરિયાત મુજબ અનેક પરિવર્તનો આવ્યા. આજે તો છત્રીનો આમ આદમીથી લઈને દરેક લોકો ઉપયોગ કરે છે અને વિદેશમાં લોકો તડકાથી બચવા માટે પણ છત્રીનો ઉપયોગ કરે છે. શરૂઆતના દિવસોમાં છત્રીનો રંગ કાળો રાખવામાં આવતો હતો, જે અત્યારે તો કાળા રંગની સાથે સાથે વિવિધ રંગોમાં છત્રી મળી રહે છે. આમ તો છત્રી અને ઘણા લોકો રેઇનકોટનો ઉપયોગ પણ કરે છે, પરંતુ નાજુક નમણી જે છત્રી હોય છે તે જોવાની અને વરસાદમાં તેને લઈને ચાલવાની પણ મિત્રો એક અલગ મજા છે. છત્રીની જો વધુ વાત કરીએ તો પ્રાચીન સમયમાં લાકડામાંથી વજનદાર છત્રી બનાવવામાં આવતી અને તેના પર કેનવાસ લગાવવામાં આવતું. ધીમે ધીમે જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર થતા ગયા અને ફેશનની તેમજ જરૂરિયાત મુજબ ડિઝાઇન પણ બદલાવા લાગી. ધીમે ધીમે લાંબી છત્રીની ફેશન આવી, ત્યારબાદ ડબલ ફોલ્ડ છત્રી આવી, પણ એ છત્રી પવન સામે ટકી શકતી ન હોવાથી એમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. ત્યારબાદ પર્સમાં રહી શકે તેવી થ્રી ફોલ્ડ છત્રીઓ પણ બજારમાં આવી અને આજે તો તડકામાં કલર બદલાય તેવા પ્રકારની પણ છત્રીઓ ઉપલબ્ધ છે. નાના બાળકોની નાની સાઇઝ અને તેને ગમે તેવા કાર્ટૂન ચિત્રો અને કલરફુલ છત્રી જોઈને તો મોટાઓનું મન પણ મોહી જાય છે. અને મહિલાઓ માટે પણ ફ્લાવર પ્રિન્ટ, મનગમતા આછા અને મનમોહક રંગોમાં પણ મળે છે. મિત્રો, છત્રીની આટલી બધી વાતો કર્યા બાદ આપણે દરેક ઘરે જે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેને પણ સાચવી રાખવી જરૂરી છે, કારણ કે ચોમાસાની સિઝન પૂરી થયા બાદ આપણે એ છત્રીને કબાટમાં મૂકી દઈએ છીએ, તો ખાસ તેની કાળજી રાખવી પણ જરૂરી છે. વરસાદમાંથી આવ્યા બાદ છત્રીને ભીની સંકેલી ન લેવી, ફોલ્ડ ન કરવી, ઉપરાંત જ્યારે પણ થોડો ઘણો તડકો નીકળે ત્યારે એને તડકામાં તપાવી લેવી, જેથી ભેજવાળા વાતાવરણમાં કપડાની વાસ ન આવે અને ઘણીવાર કપડું સડી પણ જાય છે તો એનાથી પણ બચી શકાય. ચોમાસું પૂરું થાય પછી પણ છત્રીને એકદમ તડકામાં તપાવીને જ મૂકવી, પ્લાસ્ટિક બેગમાં પેક કરીને મૂકીએ તો સૌથી સારું, અને છત્રીમાં ટેલ્કમ પાવડર પણ છાંટીને મૂકી શકાય જેથી કપડું એકબીજા સાથે ચોંટી ન જાય અને ફાટવાની પણ બીક ન લાગે. તો મિત્રો, તમે પણ છત્રીનો ઉપયોગ કર્યો હશે, છત્રી સાથે તમારી પણ ઘણી બધી યાદો જોડાયેલી હશે, એ કઈ કઈ યાદો છે તે જરૂરથી અમને જણાવજો. અને હા, ખાસ વરસાદની આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, બહાર હરવા ફરવામાં ધ્યાન રાખજો, અને ખાસ તો વડીલો અને નાના બાળકોની પણ આપણે કાળજી રાખીએ. આવી નાની નાની વાતની જો કાળજી રાખવામાં આવે તો આ વર્ષા ઋતુને પણ આપણે મન ભરીને માણી શકીએ. મિત્રો, વરસાદની અને છત્રીની વાતો કરીએ તો એને જ લગતું એક સરસ મજાનું ગીત આપણે સૌ સાથે મળીને સાંભળી લઈએ.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. પરંતુ મિત્રો, હવે સમય થયો છે સૈયર કાર્યક્રમ પૂરો કરવાનો. સૈયર કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલાં આપ સૌને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે આપ અમોને જરૂરથી જણાવજો. અને આ માટે આપ અમોને ઈમેલ કરી શકો છો અને પત્ર પણ લખી શકો છો. તો આ સાથે આપની રેડિયો સગી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા ટેકનોલોજી, સમયબદ્ધતા અને વિશ્વાસ એમ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી આરંભ, 17 ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. એનઆઈએ મલપ્પુરમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી અને ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદા ટેકનોલોજી, સમયબદ્ધતા અને વિશ્વાસ એમ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે.
1: નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં ભારત સરકાર ને અંગ્રેજો કે બનાઈ હુઈ દંડ સંહિતા કો બદલકર તીન ભારતીય ન્યાય સંહિતાઓ કો લાગુ કિયા હૈ. યે ન્યાય સંહિતાઓ કી સોચ દંડ આધારિત નહીં હૈ. યે ન્યાય સંહિતાઓ કી સોચ નાગરિકો કો ન્યાય દિલાને કે લિયે કેન્દ્રિત, તકનીક સક્ષમ ઓર સમયબદ્ધ બનાને કી હૈ. યે તીનો ન્યાય સંહિતાએ ટેકનોલોજી, ટાઈમલાઈન ઓર ટ્રસ્ટ, યે તીન પિલર પર ખડી કી ગઈ.
0: ગૃહમંત્રીએ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરવાના સમારોહમાં આ વાત કહી હતી. તેઓ પુડુચેરીમાં મુરુગા થિયેટર સિગ્નલથી હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. શ્રી શાહે પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
1: રાષ્ટ્રપતિ ધ્વજ કિસી ભી ડિસિપ્લિન ફોર્સ કે લિયે ઉસકે જીવન કાલ કા સબસે ગૌરવપૂર્ણ ક્ષણ હોતા. પુદુચેરી પોલીસ ભલે હી સંખ્યા મેં 5,000 સે કમ હો, મગર આપ ઇસ દેશ કી આધ્યાત્મિક ધરોહર કો સંભાલે હુએ પુદુચેરી કી રક્ષા, આંતરિક સુરક્ષા ઓર પુદુચેરી કે સન્માન કી રક્ષા કરને કા કામ કરતે હૈં.
0: પુડુચેરી દેશનું 18મું રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે, જેને પોલીસ દળને આપવામાં આવતા આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાનનો આજથી સમગ્ર દેશમાં આરંભ થયો છે, જે આ મહિનાની 17મી તારીખ સુધી ચાલુ રહેશે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા સહિત દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હરઘર તિરંગા અભિયાન 2026 હેઠળ તમામ 20 જિલ્લાઓમાં આજથી 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વંદે માતરમનું

સામૂહિક ગાન, તિરંગા રેલીઓ, પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે. મધ્યપ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, પ્રદર્શનો અને સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજાશે. સરકારે જનતાને ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના કરો યા મરવાના આહવાનથી પ્રેરિત થઈ આ લડવૈયાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા સંગ્રામમાં એક કર્યા. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની હિંમત, બલિદાન અને દેશભક્તિ હંમેશા આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ નાયકોની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણાનો સ્રોત રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વ પ્રેરિત ભારત છોડો આહવાનથી દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જા આવી હતી. તેમણે કહ્યું કે આ ચળવળ ભારતીય લોકોના ગુલામીથી મુક્તિ મેળવવાના અટલ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બર સુધીમાં પંજાબના અનાજ બજારોમાં ઉપલબ્ધ 18 લાખ મેટ્રિક ટન જૂના અનાજના ભંડારને ઉપાડવા માટે સંમતિ આપી છે, જેનાથી રાજ્યમાં ચોખાના બમ્પર પાકની અપેક્ષાએ સંગ્રહ જગ્યા ખાલી થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પંજાબ આ વર્ષે કેન્દ્રીય ભંડારમાં 170 લાખ મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા પૂરા પાડવાની અપેક્ષા રાખે છે. પંજાબના સરહિંદ જીટી રોડ પર આજે વહેલી સવારે એક કારે ટક્કર મારતા 3 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના ગંગોત્રીથી પવિત્ર જળ લઈને પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા પરત ફરી રહ્યા હતા. પોલીસે કેસ નોંધી ભાગી ગયેલા ડ્રાઈવરની શોધ આદરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA કેરળના મલપ્પુરમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના મોટા જથ્થાના કન્સાઇનમેન્ટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર આરોપીની ગઈકાલે મલપ્પુરમ જિલ્લાના મંજેરીથી ધરપકડ કરવામાં આવી હતી. NIAએ જણાવ્યું હતું કે આરોપી આ કેસનો મુખ્ય કાવતરૂ ગણનાર છે અને જપ્ત કરાયેલા વિસ્ફોટકોના ગેરકાયદેસર ખરીદીમાં સામેલ હતો. NIAએ શુક્રવારે કર્ણાટકના વિજયપુરાથી વધુ 3 આરોપીઓની ધરપકડ કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. આ કેસ મલપ્પુરમના ચેમ્મળ થલપરા રોડ પર સ્થિત કંપની ફરહા હોલોબ્રિક્સના પરિસરમાં પાર્ક કરેલી લારીમાંથી જપ્ત કરાયેલા 89,600 વિસ્ફોટક સળિયા અને 10,500 શોક ટ્યુબ સાથે સંબંધિત છે. જમ્મુ અને કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે અનેક મોટા રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જમ્મુ રિયાસીથી પૂંછને જોડતી નવી રેલવે લાઇન સહિત મુખ્ય પ્રોજેક્ટ માટે અંતિમ સ્થળ સર્વેક્ષણને મંજૂરી આપવામાં આવી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા અનુસાર 190 કિલોમીટર લાંબી જમ્મુ રિયાસી પૂંછ રેલવે લાઇન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ફિલ્ડ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વધારાની 78 કિલોમીટર રેલવે લાઇન માટે સર્વેક્ષણને પણ મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન જલંધર કેન્ટ અને જમ્મુ તાવી વચ્ચે 216 કિલોમીટર લાંબી ત્રીજી રેલવે લાઇન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વધુમાં સાંબા જિલ્લામાં ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થઈ ગયું છે. કઠુઆ, અનંતનાગ અને જમ્મુમાં સમાન કાર્ગો ટર્મિનલ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતનો મેડલ નંબર 3 થયો છે. પુરૂષોની હાઈ જમ્પમાં 19 વર્ષીય બસંતકુમાર મેઘવાલે 2.21 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે રજતચંદ્રક જીત્યો. તે વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશીપમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. પુરૂષોની લાંબી જમ્પમાં શાહનવાઝે 7.84 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે કાંસ્યચંદ્રક જીત્યો. ઇટાલીના ડેનિયલ ઇન્ઝોલીએ 7.97 મીટરના કૂદકા સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અગાઉ આશીષ યાદવે ભાલા ફેંકમાં 74.9 મીટરનો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે રજતચંદ્રક જીત્યો હતો, જે નીરજ ચોપરા પછી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપ જીતનાર બીજો ભારતીય બન્યો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આજે રમાયેલી ફાઇનલમાં અશ્મિતાએ ચીનની હાન ચિયનશીને
14-21, 21-14, 21-14 થી પરાજય આપ્યો. અશ્મિતાનું આ પહેલું BWF ટાઇટલ છે. આ પહેલા અશ્મિતા ગઈકાલે સેમીફાઇનલમાં ભારત

ભારતની જ રક્ષિતા રામરાજને 21-13, 16-21, 21-13થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. અશ્મિતાએ અગાઉ 2024 એશિયન ટીમ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક અને 2019 સાઉથ એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સ અને ટીમ ઇવેન્ટ બંનેમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 3 નવા ફોજદારી કાયદા ટેકનોલોજી, સમયબદ્ધતા અને વિશ્વાસ એમ 3 મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી આરંભ. 17 ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ

0: રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહિનાની 17મી તારીખ સુધી યોજાનાર આ પહેલનો ઉદ્દેશ નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાતમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં તિરંગા યાત્રા યોજાઈ. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટ યોજાશે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ઉપરાંત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. આ અભિયાન દરમિયાન 14 ઓગસ્ટ સવારે તમામ જિલ્લા મથકો પર વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ પણ યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે ભાવનગરના પાલીતાણાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનો 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો. હણોલથી નેસડી અને નોગણવદર સહિતના માર્ગે 6 કિલોમીટરની આ સાયકલ રેલીમાં યુવાનો, રમતવીરો અને સાયકલ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિને દેશની સૌથી મોટી તાકાત ગણાવી તેમણે સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયા નશામુક્ત ભારતનો સંદેશ આપ્યો.
1: સન્ડે ઓન સાયકલની 85મી એડિશન આજે ગ્રામીણ ક્ષેત્રની અંદર યોજવામાં આવી. ભારતના 18,000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી દેશની અંદર ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધશે. દેશના યુવાનો સાયકલિંગ સાથે જોડાવાથી અને આ એડિશનના માધ્યમથી દેશને એક સંદેશ આપશે કે ચાલો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના પ્રધાનમંત્રીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ સન્ડે ઓન સાયકલ આજે સંદેશ આપી રહી છે.
0: સમગ્ર વિશ્વમાં આજે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ, તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે જાગૃતિ ફેલાવવાનો છે. રાજ્યમાં પણ આ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં આજે જનજાતિ સમુદાયના લોકો ઢાકવાદન, ઢોલક અને થાળીવાદન, ડેરાવાદન જેવા વાદ્યો વગાડે છે. ભરૂચમાં આદિવાસી સમાજના યુવાનોએ ઈદગાહ વિસ્તારથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી રેલી યોજી હતી. તેમાં આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણના મહત્વ પર ભાર મુકાયો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર જેલના અધિકારીઓ અને કેદીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને યાદ કરી કેદીઓ દ્વારા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું. રાજ્યના બે પર્વતારોહકે હિમાલયના માઉન્ટ યુનામ શિખર સર કરી તિરંગો લહેરાવ્યો છે. ડાંગના પર્વતારોહક યુવક ભોવન રાઠોડે માઉન્ટ યુનામના 6111 મીટર ઊંચા શિખરની

0: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહ પજવણી મામલે બે શખ્સને ઝડપી લેવાયા છે. પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને શખ્સોએ પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. બંને સામે વન્યજીવ સંરક્ષણના નિયમો તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અંગેની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: નમસ્કાર, હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો, જેનો વિષય છે રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
2: સાબરમતી નદીના કિનારે વસેલું સુંદર અને સ્માર્ટ શહેર અમદાવાદે એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેના કારણે અવારનવાર સમગ્ર વિશ્વનું ધ્યાન સતત અમદાવાદ તરફ આકર્ષાય છે. આ સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર વૈશ્વિક કક્ષાએ પોતાનો ડંકો વગાડવાની તૈયારીમાં છે. તેનું કારણ છે વર્ષ 2030 અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત. તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી 2026 રાષ્ટ્રમંડળ રમતના સમાપન સાથે હવે અમદાવાદમાં આ રમત માટેનું કાઉન્ટડાઉન અને તેની ઔપચારિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, રાષ્ટ્રમંડળ રમતના ધ્વજને પણ ગ્લાસગોથી ગુજરાત લવાયો છે અને તે આગામી રાષ્ટ્રમંડળ રમત સુધી ગુજરાતમાં જ રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ રમતના અગ્રણી પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરી મહત્વની ચર્ચાઓ કરી હતી. તેમણે ભારતીય ખેલાડીઓ મળી તેમનો જુસ્સો પણ વધાર્યો હતો. આ અંગે શ્રી સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ.
3: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ આયોજન મેં એક નયા બેન્ચમાર્ક સેટ કરેગા. યે ગેમ ભવ્યતા ખિલાડીઓ કી વ્યવસ્થાઓ કે સાથ કરેગા. યે ગેમ ખિલાડી સબસે અચ્છી તરહ સે અપના પરફોર્મન્સ દિખા પાએ ઉસ પ્રકાર કા હોગા. હમારી જો ગેમ્સ મેં સબસે જ્યાદા મેડલ્સ આતે થે વો ગેમ્સ કો કઈ કઈ વહાં પે આયોજન નહીં કિયે ગયે થે. યે વો કેવલ 10 ગેમો કા આયોજન કિયા થા, ફિર ભી 39 મેડલ. ઓર મુક્કેબાજી કી અગર મેં બાત કરું તો દુનિયા ને ભારત કે મુક્કે કે પાવર દેખા હે. ઓર ખાસ તોર પે ભારત કી બેટીઓ ને ભારત કા તિરંગા ઓર શાન સે ગ્લાસગો મેં લહેરાયા હે.
2: ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ રમતના ભવ્ય સમાપન સમારોહમાં સ્કોટલેન્ડના અધિકારીઓએ રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને સુકાન ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના વડા પીટી ઉષા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય પ્રતિનિધિઓને શતાબ્દી આવૃત્તિની યજમાની માટે ભારતને ધ્વજ અને સુકાન સોંપ્યું હતું. ગ્લાસગોથી ભારત પરત આવતા અમદાવાદ વિમાન મથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત ભારતીય ખેલાડીઓના અદ્ભુત પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
3: ભારત સરકાર દ્વારા જિસ પ્રકાર સે એક પ્લેટફોર્મ દિયા ગયા, ટોપ્સ ઇન્ડિયા કી જો સ્કીમ હૈ, ખેલો ભારત કી જો સ્કીમ હૈ, ઉસકે માધ્યમ સે યે સભી પ્લેયર્સ કો ઇન્ટરનેશનલ લેવલ કી ટ્રેનિંગ પ્રાપ્ત હુઈ ઓર વોહી કારણ સે ઓર ઉનકી મહેનત સે આજ કોમનવેલ્થ મે હમને ભારત કા ડંકા બજાયા.
2: આ ઉપરાંત ગાંધીનગરમાં શ્રી સંઘવીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન માટેનું પ્રતીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યું હતું. આ અંગે માહિતી આપતા શ્રી સંઘવીએ કહ્યું હતું કે રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળીએ.
4: 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે. કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લેટ અને એથ્લેટ્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
2: ઉલ્લેખનીય છે કે ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રક જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયા બાદ ભારત રાષ્ટ્રમંડળ રમતની એકથી વધુ વખત યજમાની કરવાવાળો બીજો દેશ બની જશે. અગાઉ વર્ષ 2010 માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત યોજાઈ હતી. હવે ભાવિ યજમાન

0: દેશને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ કેમ સોંપાય છે તે અંગેનો એક અહેવાલ સાંભળીએ.
1: રાષ્ટ્રમંડળ રમતના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા રમતનો ધ્વજ આગામી યજમાન દેશને સોંપવાની પરંપરાનું વિશેષ મહત્વ છે. ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને રમતના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે. આ હસ્તાંતરણ રાષ્ટ્રમંડળ દેશો વચ્ચેના વિશ્વાસ, સહકાર, મિત્રતા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. રમતનો ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે રમતની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે. ધ્વજની સાથે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠતા, પરસ્પર સન્માન અને વૈશ્વિક ભાઈચારાના મૂલ્યો આગામી યજમાન સુધી પહોંચે છે. આમ આ રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ આગામી યજમાન દેશને આપવાનો હેતુ માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ રમતની યજમાની જવાબદારી, પરંપરા, એકતા અને રમતગમતના ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ કરવાનો છે.
2: હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેજા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ સંઘગાન શિક્ષણ. આજનું શિક્ષણ હિન્દી ભાષામાં. રચના SC ગુપ્તા.

0: हमें आशा है ये गीत आपको याद हो गया होगा।
1: जी सर।
0: धन्यवाद।
2: श्रोता मित्रों, आप सांभळी रह्या था कार्यक्रम संघगान शिक्षण। આજનું શિક્ષણ હતું હિન્દી ભાષામાં, રચનાકાર હતી SC ગુપ્તા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

બપોરના 3 વાગ્યા છે. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:01 થવા જઈ રહી છે. સમય થયો છે મારી પ્રથમ સભાને વિરામ આપવાનો. ફરી મળીશું 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. અમારી આકાશવાણી અમદાવાદની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. નમસ્કાર.

नमस्कार। આજની બીજી સભાનું પ્રસારણ અહીં શરૂ થાય છે। સાંજના 5 થવા આવ્યા છે। થોડી જ ક્ષણોમાં બરાબર 5 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર અપાશે।

મોટા સપના પ્રદર્શનનો આજથી આરંભ થશે. આદિપુરમાં શાળા કોલેજની 270 છાત્રાનું થેલેસેમિયા પરીક્ષણ કરાયું. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. આઈબી કચેરીમાં પીએસઆઈની રાજ્યવ્યાપી બદલીમાં કચ્છમાં 8 પીએસઆઈ મૂકવામાં આવ્યા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:10 મિનિટે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નંદિની શ્રીકર અને સાથીઓના સ્વરમાં રાવણ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું વિશાલ શેખરનું અને શબ્દો હતા પંછી જલોનવીના. ગુલમોહર કાર્યક્રમમાં હવે પછી આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલ અને પંડિત બિરજુ મહારાજના સ્વરમાં ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું આ ગીત, જેમાં સંગીત છે સંજય લીલા ભંસાલીનું અને શબ્દો છે સિદ્ધાર્થ ગરિમાના.

શ્રોતા મિત્રો, કૃષ્ણના રંગમાં રંગાયેલા ગુલમહોર કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ આશા ભોસલે અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં લગાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ સુરેશ સુખડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો. સૌ પ્રથમ આપને સંભળાવીએ ગંગા સતીનું આ ભજન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુરેશ સુખડિયાના સ્વરમાં મુક્તાનંદ સ્વામીનું આ પ્રાચીન ભજન. લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ નીતા શુક્લના સ્વરમાં કેટલાક લોકગીતો.

નીતા શુક્લના સ્વરમાં ગવાયેલા આ લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કૃપાલી મહિછા વાંચે છે. નમસ્કાર. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં સરહદ સુરક્ષા દળ BSF દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. BSFની 176મી બટાલિયનના અધિકારીઓ અને જવાનોએ આશરે 100 મોટરસાઇકલ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. આ રેલીનો પ્રારંભ બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પરથી થયો હતો. કમાન્ડર યોગેશ કુમાર અને દ્વિતીય કમાન્ડર અધિકારી મહેશ નાથની ઉપસ્થિતિમાં રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપ કમાન્ડર મનીષ પારીખ અને ઉપ કમાન્ડર ભૂપેન્દ્રસિંહ ભાટી સહિત BSFના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા ભુજ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં એરોપ્લેન સર્કલ અને જ્યુબિલી સર્કલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ત્યારબાદ રેલી બટાલિયન હેડક્વાર્ટર ખાતે પરત ફરી હતી. આ રેલીમાં BSFની મહિલા પ્રહરીઓએ પણ ભાગ લીધો હતો. કચ્છના ખેડૂતો માટે પરંપરાગત ખેતીને સાથે વૃક્ષોની ખેતીને આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે કંડલા અને આસપાસના વિસ્તારમાં લાકડા તથા પ્લાયવુડ ઉદ્યોગોની હાજરીને કારણે સ્થાનિક ખેડૂતોને વૃક્ષોના ઉત્પાદન માટે બજાર મળી શકે છે. ભૂકંપ સંભવિત ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકા અનુભવતા રહે છે. આજે બપોરે 1:34 પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3 મેગ્નેટ્યુડ અંકિત થઈ હતી. આ આંચકો રાપરથી 15 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશાએ અનુભવાયો હતો. જમીનની 15 કિમીની ઊંડાઈએ આવેલા આંચકાથી આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. આ આંચકો 23.563 અક્ષાંશ અને 70.490 રેખાંશ પર નોંધાયો હતો. નખત્રાણા તાલુકાના કુલ 5 ગામોના વિવિધ વિકાસ કામોનું આવતીકાલે સોમવાર ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર રૂપિયા 6.92 કરોડના ખર્ચે થનારા પોલિયાના કામોનું મુહૂર્ત કરવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોને આંતરડા કૃમિ ચેપથી સુરક્ષિત રાખવા અને તેમના આરોગ્ય પોષણ તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આવતીકાલે 10 ઓગસ્ટના રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં 4 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે આ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સાંજના 6:30 નો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 70, પ્રસારણ તારીખ 9 ઓગસ્ટ 2026.

0: વીરા તલાવડીની પંચાયત અને બીએમસીની જેમ પોતાના ગામમાં પણ પ્રવૃત્તિઓ શરૂ કરીને વિકાસ કરવા જંગતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર
1: મિત્રો, સમય કાઢીને પણ આવી એકાદ બીએમસીના સભ્યોને મળવા ચોક્કસ જજો.
0: હા મિત્રો, વીરા તલાવડીના સરપંચ અને બીએમસીના અધ્યક્ષ ચંદ્રેશભાઈએ તેમની ચર્ચાના સમાપનમાં જે કહ્યું છે એ ખરેખર અનુસરવા જેવું છે. સાંભળો. જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ, કાયમ ઓર્ગેનિક ખેતીની વાત કરતા હોઈએ છીએ, આપણી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીની વાત કરતા હોઈએ છીએ. તો ચંદ્રેશભાઈ, તમે તમારા ગામમાં અત્યારે હવે શું કહી રહ્યા છો લોકોને? એક
2: પ્રથમ તો મારી સાથે ઘણા બધા મિત્રો બેસવા માટે આવતા, વડીલો સાથે વડીલો જેવી વાત કરવાની, યુવાનો સાથે યુવાન જેવી વાત કરવાની. હું એમને એક માર્ગદર્શન આપતો હોઉં છું કે આપણા જીવનની અંદર જો આપણે પોતે સમૃદ્ધ થવું હોય તો આપણી પોતાની ખેતી છે એની અંદર તમે ઓર્ગેનિક પાછળ વળો. તો ખરેખર બીએમસી ના આપણા માધ્યમથી બધા જ ખેડૂતોને કહેવા માંગુ છું કે તમે તમારા ઘર આંગણે કે તમારા પોતાના ખેતરની અંદર થોડી પણ પોતાના ઘર માટે શાકભાજી તૈયાર કરો. મેં મારા ત્યાં લગભગ 12-13 પ્રકારની શાકભાજી કરી છે. હું જયારે શિયાળો આવે ત્યારે હું ભાજીની ખેતી કરું.
0: અચ્છા,
2: ચાંદરજો, પ્રથમ ચાંદરજો,
1: તાંદરજો,
2: હા તાંદરજો હું વાવું છું, પાલક વાવું છું, મૂળા વાવું છું, ચીલ પણ. હા, ચીલ તો અત્યારે હાલ સમજો કે આપણે કોઈ શિયાળાની અંદર જયારે ઘઉંની ખેતી અમારે કરતા હોય ત્યાંની અંદર ચીલ પણ થાય.
1: ચીલ થાય
2: તો હું પોતે પણ ચીલ પણ અલગ તૈયાર કરું છું. એનું એ વખત એનું બિયારણ હું લઈ લઉં છું. ચીલની ભાજી છે આપણા શરીર માટે બહુ જ સારી છે,
0: લાભદાયક છે,
2: ઠંડક આપે છે, આંખના નેત્ર પણ વધારે છે અને બહુ સારી છે ચીલ ભાજી. અમારા ત્યાં રાયડાનું પણ વાવેતર થાય છે. રાઈ જેને કહેવાય, રાઈ આપણા જે વઘારની અંદર નાખીએ છીએ, રાઈની અંદર પણ અમારા રાયડાનું વાવેતર થાય છે. તો શિયાળાની અંદર મૂળા છે, ગાજર છે, બીટ છે, બધી જ હું જે શિયાળામાં ખાવાતી હોય એ બધી જ હું ભાજી ત્યાં મારા ઓર્ગેનિક કરું છું અત્યારે મારા ગામે.
0: પછી આ તમે વાવો એ તમારા ઘર પૂરતું જ હોય છે કે ગામ પૂરતું હોય છે કે બહાર બજારમાં માર્કેટમાં પણ મૂકો છો?
2: ના, મારા ત્યાં કોઈ પ્રસાદ રૂપે તમે મારા આંગણે આવ્યા, મારું ફામની મુલાકાત લીધી, તો મારા ત્યાં જે તૈયાર હોય જે શાકભાજી કોઈ ભાજી તો મારું એક જ દે કે તમે આવ્યા, તમે જોયું તો તમે પણ આના ભાગીદાર છો,
1: એટલે તમને આપવાનું.
2: હા, તમને આપવાનું.
0: હા,
2: ચોક્કસ ચોર આવો. મેં મારા ફાર્મની અંદર મેથી પણ, હું જવરા મેથી દેશી જેને કહેવાય, હું જવરા મેથી દેશી કરું, મોટા પત્તા. હા, મેથી, મેથી આપણે જે મેથીના રોટલા જે
1: મોટા પાંદડાની,
2: હા મોટા, એ આપણે દેશી એના જવરા મેથી કહેવાય.
0: બીજી એક પાણીમાં થતી મેથી હોય છે એ પણ હોય ને, ઝીણા પત્તાવાળી.
2: ઝીણા પત્તાવાળી કરી અત્યારે હાલ એ નેટ ગ્રીન હાઉસમાં કરતા, અત્યારે વરસાદના કારણે થઈ ના શકે, એની અંદર એ ખરાબ થઈ.
0: શ્રાવણ મહિનામાં બહુ આવે છે,
2: શ્રાવણ મહિનામાં આવે છે, પણ એ કેવું, એ ગ્રીન હાઉસ ની અંદર અને એ ઓર્ગેનિક તરીકે નથી હોતી,
0: તૈયાર
2: કરવામાં આવે છે.
1: તો બીજી ભાજીઓ કઈ કઈ? એટલે લૂણીની ભાજી ખરી?
2: હા, લૂણીની ભાજી પણ અમે કરીએ.
0: તો ખારી હોય દરિયા કિનારે કેવી રીતે થાય?
2: ના, અમે તૈયાર કરેલી
1: થાય,
2: લૂણી બધી જગ્યાએ થાય. અમે વધારે વધારે તો પાલક પણ કરીએ છીએ, મેથી કરીએ, મેથી પણ અમે ભાજી તરીકે બહુ મસ્ત એને વિકસાવીએ છીએ ગામની અંદર. એની અંદર લગભગ 3-4 વખત સીઝનની અંદર 3-4 વખત એનો પાક લઈ લઈએ. પેલા પતિ એટલે પછી ફરી નાખી દેવાની.
0: અચ્છા,
2: એટલે બધા મેથીના થેપલા માટે લોકો બધા ઘણા લોકો લેવા માટે આવવા મારે ત્યાં. પછી લીલું લસણ પણ હું વાવું છું ત્યાં મારા ફાર્મે, દેશી લસણ. હા, દેશી લસણની પણ હું ત્યાં મારા ફાર્મે વાવણી કરું છું. મેં મારા ફાર્મની અંદર આમ જોવા જઈએ તો વનસ્પતિ અલગ અલગ પ્રકારની, મારા ફાર્મની અંદર રુદ્રાક્ષના પણ છોડ મેં તૈયાર કર્યા.

0: અરે
1: શું વાત
2: કરો. હા, મેં લગભગ હું એક ફૂટના રુદ્રાક્ષના છોડ લાયેલો, ઘણા લોકો લાવે તો એ છતાં
1: ઝાડ થતું હોય છે.
2: હા, ઝાડ થાય રુદ્રાક્ષનું,
1: ઘટાદાર
2: ભગવાન શંકર ભોલેનો અંદર વાસ છે. તો મને એમ થયું કે હું પણ મારા ફાર્મની અંદર રુદ્રાક્ષની છોડ લાઈને ત્યાં ઉછેર કરું. તો પ્રથમ તો એના થોડું ઓકવર્ડ લાગતું હતું વાવતરાવાનું. અત્યારે હાલ તો લગભગ 5 ફૂટના છોડ થઈ ગયા બંને. મારા ફાર્મની અંદર લાલ ચંદન પણ છે, વ્હાઇટ ચંદન પણ છે. બંને ચંદન મારા ફાર્મની અંદર મેં રોપેલા છે. અત્યારે હાલ લગભગ 12 ફૂટની હાઇટ થઈ ગઈ છે. જે રુદ્રાક્ષ છે એ લગભગ 6 ફૂટના હશે અમારા ત્યાં. પછી કમરક જેને કહેવાય, કમરક આપણા, તમે જોયું છે આપણા સરદાર વલ્લભભાઈ એમના નિવાસ સ્થાન, એમનું જે છે ને તે નિવાસ સ્થાન ની એમના ઘર અગાડી કમરક નું ઝાડ છે. હા, નડિયાદ ની અંદર તમે જોજો, એ અગાડી એમના જે કમ્પાઉન્ડ છે, તો એ કમરક ખરેખર એ પ્રજાતિ નથી, એ આપણા ગુજરાતની, ભારત દેશની જ પ્રજાતિ છે.
0: અચ્છા,
2: કમરક એવી વસ્તુ છે કે એની અંદર વિટામિન સી 100% ભરપૂર માત્રતા છે એની અંદર.
1: એમાં ફ્રૂટ આવે કે એમને?
2: ફ્રૂટ જ આવે છે. પેલા લીલું હોય, જયારે પાકવાની તૈયારી હોય ત્યારે પીળું થાય. અને એ આપણે શું,
1: લીંબુ જેવું હોય?
2: ના, લીંબુ જેવું ના હોય. એ આપણે તુરિયા દેશી ભાષામાં હોય ને એવા એવા એના કાપા હોય છે, 5 હોય, જેમ તારલો હોય ને, તારલા ટાઈપ. ઘણા સ્કૂલો અગાડી હોય, છોકરાઓ એને વધારે ખાય.
1: બજારમાં મળતું હોય છે, ખટાસ ઉપર હોય.
2: ખટાસ ઉપર હોય,
1: યાદ આવે.
2: હા, 1 કિલો નો ભાવ લગભગ 3-4 હજાર રૂપિયા છે એનો. તો આપણો માન્ય લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ શ્રી એમના નિવાસ સ્થાન જે નડિયાદ ની અંદર એમના ઘર આગળ કમરકના છોડ તૈયાર કરેલા છે એમને. અત્યારે તો બહુ મોટા, ખૂબ ઝાડ છે, એના થળિયા પણ મોટા મોટા છે. તો મારા ત્યાં હું 7 છોડ લાયો હતો, એ 7-7 છોડ મારા ત્યાં મસ્ત થઈ ગયા. મારા ત્યાં કાજુના છોડ પણ છે.
0: અરે વાહ,
1: કાજુ ડાંગમાં જોયા?
0: ડાંગમાં હોય છે.
2: પણ અહીંયા કેવું છે, આપણું હવામાન અહીંયા અમારા ગાંધીનગર જિલ્લાની અંદર કાજુનો વૃક્ષ અમારા ગામની અંદર ખરેખર આખો લેખ આપેલો છે. અમારા એક ખેડૂત ભાઈએ ખરેખર, અમારા વડીલ હતા પચ્છિંગ દાદા, એના દાદાએ શ્રી રોપેલું. અત્યારે લીમડા જેવડું ઝાડ છે.
0: ઓહો,
2: હા, લીમડા જેવડું ઝાડ છે. અને અત્યારે એને કાજુ પણ આવે છે. તો મને એમ થયું કે હું મારા ત્યાં ખેતરની અંદર કાજુ તૈયાર કરું. તો મેં 2 વર્ષ પહેલા રોપ્યા હતા. અત્યારે હાલ 5 ફૂટના 3 છોડ છે મારા ત્યાં. મેં સંતરાની ખેતી કરેલી, મારા ત્યાં સંતરા પણ છે, મોસંબી પણ છે.
1: તમે ચંદ્રેશભાઈ,
2: મહારાષ્ટ્ર
0: એટલે ખરેખર જૈવિક વિવિધતાનું તમે જતન
2: કરી. તમને અત્યારે મારા ફાર્મની અંદર મોસંબી, આ સિઝન અત્યારે હાલ કાચા મોસંબી જેને કહેવાય, અત્યારે હાલ 1-1 છોડ ઉપર 40-40, 50-50 જેટલી મોસંબી બેઠી છે. સંતરા હવે ચાલુ થશે. મોસંબી મારા ત્યાં કમ્પ્લીટ આખા છોડ ઉપર લાગી ગઈ છે. મારા ઇલાયચી કેળા પણ છે, દેશી કેળા પણ છે. મારા
1: નાના ઇલાયચી કેળા, હા,
2: એ પણ છે મારા ત્યાં.
0: જુનાગઢ ને ગીર પંથકમાં ખાસ.
2: હા, અને દેશી કેળા પણ મારા ત્યાં છે.
1: તમે આ બધું બિયારણ ભેગું કર્યું કેવી રીતે?
2: બસ મને એક જ શોખ, મને બહુ જ શોખ છે રે, કોઈ જગ્યાએ જે વસ્તુ વનસ્પતિ ના મળતી હોય મારા ત્યાં મળી આવે. આપડે અડુસી જેને કહેવાય, કે કોરોનાની અંદર વિશાળ ખરેખર જે અડુસી છે, ખરેખર આપણા શરીર માટે બહુ જ કાર્ય છે. તો મેં મારા ત્યાં એ પણ છે. ઘણી બધી વનસ્પતિઓ મેં મારા ફાર્મની અંદર કરેલી છે. ઘણા એવા બધા નામો છે. મારા ત્યાં ચીકુ પણ છે, પહાડી ચીકુ પણ છે મારી પાસે. મારા ત્યાં મેં તમને વાત કરી કે વ્હાઇટ ચંદન પણ છે, લાલ ચંદન પણ છે. ઘણી બધી મેં મારા ફાર્મની અંદર ઔષધિઓ રોપી.
0: હવે ડાંગ બાજુ લાલ ચોખા વવાય છે, એ પ્રયોગ તમે કર્યો છે ખરો?
2: ના, અમારા ત્યાં ગુજરી 17 જેને કહેવાય, ગુજરાત 17,
1: હા,
2: એ અમારે જયા અને ગુજરાત 17, અમારે બંને આ વધારે રોપાય છે.
0: દેશી જાતમાં
2: અમારી આ બાજુના વિસ્તારમાં એનું હવામાન એનું લાગુ પડતું ના હોય, એટલે અમે એને નથી કરી શકતા.
1: બરાબર છે. ચંદ્રેશભાઈ, આ બધા પાકની વાત તો કરી, પણ તમારે બીએમસી જે બનાવી છે એમાં મહિલા ખેડૂતો કે મહિલા લોકોને પણ જોડ્યા હશે, કારણ કે એમાં 5 પુરુષ હોય છે, 2 મહિલા હોય છે. તો એ કેવી રીતની છે ગણતરી?
2: જો અમે બીએમસી ની રચના કરી તો ખરેખર અત્યારે હાલ અમારા ગામની અંદર 4 મહિલાઓ છે. હા, 4 મહિલાઓ બહેનોને અમે અંદર જોડેલા છે, બીએમસી માં લીધેલા છે. અને બીજા અમે 4 લોકો છીએ. તો અમે માહિતગાર લોકોને કરીએ છીએ કે ખરેખર તમે અમારી આ ગ્રુપ સાથે સંકળાયેલા છો, તો અમે બધાને માહિતગાર કરીએ છીએ કે જે આપણા પ્રકૃતિના અનુસંધાને જે શાકભાજી થી લઈ, પ્રાકૃતિક ખેતી થી લઈ, પર્યાવરણ વિશેથી લઈને તમામ માહિતગાર અમે કરીએ છીએ લોકો.
1: ખાસ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે છે ને આપણી પરંપરાની પણ વાત કરતા હોઈએ છીએ, તો મહિલાઓ

0: એવી કેવી રીતે માહિતગાર કરો છો કે એ આપણી પરંપરાને પણ સાચવી રાખે અને આપણી ખેતી પણ સાચવે છે મહિલાઓ. તો એ બીજી કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો કે મહિલાના ઉત્થાન માટે કોઈ કામ કરી શકે?
1: હા, એ બહુ સરસ વાત કરી. ખરેખર મહિલાઓ પણ ખેતી કરી શકે, કેમ ના કરી શકે? કેમ કે અત્યારે હાથ ખેડૂત નહીં, બહેનો પણ ખેતી કરી શકે છે, ખેડૂત પણ ખેતી કરી શકે છે. તો બેન, અમારા ગામની અંદર ઘણા એવા મહિલા બહેનો છે તો પોતે શાકભાજી વાવે છે, શાકભાજી ઉપજ કરી બજાર પણ વેચે છે. એવા એવા ઘણા બહેનો છે અમારે ત્યાં. ખરેખર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાની નાની નાની જમીન હોય, અડધો અડધો વીઘો વીઘો, એ લોકો આ ટાઈપની કોઈ રીંગણની શાકભાજી કરે, કોઈ તુવેરોની, કોઈ વાલોરોની, આ બધું અમારા ત્યાં ઘણા બહેનો બધા કરતા હોય છે.
2: અને એ માહિતગારી કરે એટલે આમ તો એકાદ વૈદ તો હોય તો એ વૈદની સેવાઓ લો છો ખરા તમે આ બધી બીએમસી માં વનસ્પતિઓને ઓળખો?
0: કારણ કે ડોક્ટર પાસે જવું એના કરતા
1: અમારા ગામની અંદર પહેલા તો પ્રથમ એવું છે કે કોઈ વૈદ નથી અમારા ગામની.
0: અચ્છા,
1: અમે પોતે જ માહિતગાર કરીએ છીએ બધા. કેમ કે અમારા ગામડાની અંદર અમારા લોકો બધા જે વડીલો છે, બહેનો છે, એ લોકોને અમે માહિતગાર કરતા હોઈએ છીએ કે જે કોઈ પણ શાકભાજી વાવેલી હોય તો એની નિંદામણ કરવા બહેનો જ આવે અમારા ગામે ખેતરોની અંદર. જે અમારી મજૂરી થતી હોય એમને આપીએ, પણ એ પોતે કોઈ ભીંડાની અમારી જ્યાં કોઈ શાકભાજી, અમારે ત્યાં ભીંડા પણ સારા વવાય છે, ચોરી વવાય, અમારે ત્યાં અનેક અનેક પ્રકારની શાકભાજી અમારા ગામની અંદર લોકો કરતા હોય છે. તો બહેનો દ્વારા નિંદામણ કરાવીએ.
2: ગાંધીનગર ને અમદાવાદ નજીક એટલે શાકભાજી તરત વેચાઈ જાય.
1: વેચાઈ જાય. અમારા એપી સેન્ટર જોવા જઈએ તો અમારે અહીંયા કુબેરનગર છે, દહેગામ છે, અહીંયા આલમપુર છે, અમારે ત્રણ ચાર જગ્યાએ શાકભાજી વિતરણ થાય.
0: બરાબર. પછી કઈ ભરત ગુંથણ નું કામ કે કઈ તમારી સંસ્કૃતિ એવી કોઈ હોય એનું કઈ કામ કે ગામડાની કોઈ ઓળખ હોય તો એ, કે કોઈ ભણાવવા જતું હોય તો એ, કે કોને કઈ તૈયાર કરી રહ્યા હોય, કોઈ શીખવી રહ્યા હોય, કોઈ તોરણ બનાવતું હોય, કોઈ ખાટલી બનતું હોય તો એ કયા કયા કામ?
1: અમારા સખી મંડળ ચાલે છે ગામની અંદર. તો આજે આંબળા કહેવાય ને, આંબળા એ અમારા અહીંયા બાજુમાં જાગ ગામ છે, ત્યાં કંપની છે એની, અને એ આંબળાનો પાવડર બને છે, આયુર્વેદિક પાવડર. તો જયારે એના સ્ટ્રીમ આપીને એના એ આંબળાના પાણીની અંદર બાફી નાખવામાં આવે છે અંદર, પછી એના બીજ કાઢવા માટે અમારા ગામે અત્યારે એક ગ્રુપ ચાલે છે મહિલાઓનું. કોઈને 5 કેરેટ, કોઈને 10 કેરેટ આપવાના, ત્યાંથી આવે ટેમ્પામાં આવે, એટલે અમારા ગામની અંદર 10 થી 15 જણના પરિવારનો રોજગાર ચાલે છે. તો ઘરે જે આંબળા આવે એના અંદરથી બીજ કાઢી નાખવાની, બીજ સાઈડમાં મૂકી દેવાના, અને એ પછી કાઢેલા જે આંબળા હોય એ પાછા અંદર કેરેટમાં મૂકી દેવાના,
0: સુકવી દે
1: એના. અહીંયાથી પછી એ કંપની ત્યાં જાય છે લોકો. આખું અમારા વીરા તલાવડીની અંદર લગભગ 20 થી 25 પરિવારો આનું કામ કરે છે.
0: હા,
1: ગૃહ ઉદ્યોગ જ ચાલે છે અમારે, અને તે કંપની ગૃહ ઉદ્યોગ જ ચલાવે છે. આંબળામાંથી અમુક ઘણા બધા તેલ આંબળાનું બનતું હોય છે, અંદરથી પાવડર પણ બનતું હોય છે, એનું અથાણું પણ બનતું હોય છે, એનું આચાર પણ બનતું હોય છે,
0: માથામાં નાખવા પણ બનતું હોય છે. હા, એટલે
1: ઘણા એવા પરિવારો છે કે એની પર ગુજરાન ચલાવે છે ત્યારે, અને એ સારું છે, અને અમે માહિતગાર કરીએ છીએ કે દરેક લોકોને આ કામ મળી રહે એમ.
2: બરાબર.
0: હા, સરસ
2: કહેવાય, બહુ સરસ. આ સિવાય બીજી એટલે તમારે ત્યાં એની ભરતકામ કે કઈ કલાની ખાસ ખરી કલાકારીગરીમાં કોઈ ગામ?
1: અમારા ગામની અંદર કલાકારીમાં આમ જોવા જઈએ તો ગૃહ ઉદ્યોગમાં એક તો આંબળાનું ચાલે છે. આ ભરત જે વસ્તુ ખરી એ કેવું, બધાના ઘરે ટેકનોલોજી મશીનો આવી જાય, એ ભરત ભરવા જે વસ્તુ પેલા લોકો બધા ગોદડાની અંદર ડિઝાઇનો બનાવતા.
0: કચ્છમાં ની બાજુ જોવા જાવ તો એ બહેનો કર્યા કરતા હોય છે, બાંધણી ભરતા હોય,
1: કોઈ ચાદર ની અંદર ભરત કામ કરતા હોય. અમારા ગામની અંદર પેલા
0: વિકસિત ગામ છે,
1: વિકસિત ચાલે, એટલે અમારા પેલા ગામની અંદર શું પેલા મહિલાઓ દાદા કોઈ બા હોય તો એ બધા 5-6 બા ભેગા થાય આજુબાજુના ઘરના, કોઈ ગોદડી બનાવતા હોય તેની અંદર મોરની ડિઝાઇન બનાવતા. હા, બંને મોર હોય, નાનકડું ઘર હોય, એટલે ગોદડીની અંદર ભરતકામ કરીને ગોદડી બનાવતા. એ મેં પણ જોયેલું. પણ કેમ કે અત્યારના યુગની ડિજિટલ યુગની અંદર એ પરંપરા લોકોએ જતી કરીને દુર્લભ જવા લાગ્યું બધું,
2: એટલે એવી જ રીતે ખાટલા ભરવાની પણ એક ખાસ કલા હોય છે દોરીના.
1: અમારા
2: રંગબેરંગી દોરીથી ખાટલા ભરતા, એમાં ડિઝાઇન બનતી હોય અંદર.
1: જરૂર. અમારા ગામની અંદર એક અમારા વિજયભાઈ છે, અમારા ગુરુ સમાન છે, એ પોતે પણ બહુ મસ્ત ખાટલાની ડિઝાઇન સાથે ભરે છે, અને ઘણા બીજા મિત્રો છે જાતે જ ખાટલા ભરવાના, અને એની અંદર ડિઝાઇનો મીકતી દેશી ભાષા જેને કહેવાય સૂતરથી, સૂતરના તારથી અમે બનાવતા હોઈએ, અને ખાટલા પણ ઘરે ભરતા હોઈએ જાતે.
0: ચંદ્રેશભાઈ એક ઔષધીય વનસ્પતિની વાત કરો કે શાકભાજી તમે સરસ ઉગાડો છો, કઠોળ અને ઘઉં ચોખાની પણ વાત કરી, હવે ઔષધીય વનસ્પતિમાં તમે અડુસીની વાત કરી કે એ ઉગાડીએ છીએ, એના સિવાય નીલગીરી કે એવું કઈ

0: જો તુલસી
1: ના હું તમને એક વાત કરું, બહુ સરસ વાત કરી. લીલગરી પણ અમારા ગામના સેડા પાદરી, અમારે દ્રાક્ષના અમારું ખેતર હતું, સેડા પાદરી અમે લીલગરી પણ રોપણ કરતા હોઈએ. આપણા સરકારના શ્રીના માધ્યમથી રોપા પણ મળે છે અત્યારે, તો અમે સેડા પાડોશમાંની અંદર અમુક રોપતા હોઈએ, તો કે એનું જે લાકડું છે આપણા માટે બહુ જરૂરી છે. એનું તેલ, લીલગરીનું તેલ છે એ પણ આપણા માણસ માટે બહુ, માનવ માટે સારું છે. અમારા ત્યાં બે પ્રકારના ઔષધિ છે, અમારા ઘર આગળ કોઈના ઘર પાછળ નગોળ જેને કહેવાય, અમારા ગામની અંદર જે વૃક્ષ એવા ઘણા, લગભગ 20-25 લોકોના ત્યાં નગોળ, નગોળ દેશી ભાષામાં એવું કહેતા કે પહેલાના ઘરડા જે કોઈના કોઈ તાવ આવ્યો હોય, પેલા એક જ બે રોગ હતા, એક ટીબી હતો અને એક મરડો થતો. હા, આ સિવાય મેં કોઈ રોગ જોયેલા નહીં પેલા. હા, પેલા જમાના જયારે કોઈ કોઈ વડીલ કોઈ દાદા જયારે કોઈ બીમાર હોય ત્યારે આ નગોળના પત્તા પાણીમાં ઉકાળવાના, એની અંદર આપણે લીંબોળીના પત્તા નાખવાના, લીમડાના પત્તા નાખવાના અને આડુશીના પત્તા નાખવાના. અને નગોળ એવી વસ્તુ છે કે કોઈ પણ માણસ બીમાર હોય, બે ત્રણ દિવસથી ખાટલામાં હોય, દવા લાવતા હોય અને જયારે એમને થોડો આરામ થતો હોય, તો દેશી વનસ્પતિ જેને કહેવાય તો એના બરાબર ચૂલાની ઉપર પાણી ઉકાળે, એ ઉકાળ્યા પછી એના ગારી પાણી ગારીને પછી એને નાઈ જયારે તો એના ઉપર તંદુરસ્તી આવી જાય. અમુક જે બધા
0: પીવાનું
1: પી પણ શકીએ છીએ, લઈ શકો, હા નાશ પણ લઈ શકીએ છીએ. અમારા તો દાદાઓ ગયડા એવું કહેતા કે ગ્લાસ ભરી પી જતા હતા, એને બધો રોગ ભાગી જતો.
0: હા,
1: નગોળના પત્તાનો રસ પણ કેવો, બધી જાતની વનસ્પતિ અંદર નાખીને બરાબર પાણીમાં ઉકાળેલી હોય, એટલે જયારે એ અમુક નાવા જતા હોય તો થોડું પી પણ લે રહે.
0: હા,
1: અત્યારના યુગના યુવાનો વડીલો તો બધા બહુ પ્રેરણાઓ આપી છે, પણ યુવાનોને ખબર નહીં નગોળ એટલે શું.
2: અને ચંદ્રેશભાઈ, અમારે બહુ જાણીતા ગુજરાતના વૈદ્ય છે અશોકભાઈ તળાવિયા
1: જી, નામ સાંભળીને.
2: અશોકભાઈ તો ત્યાં સુધી કહે છે કે નગોળ છે ને એ સારામાં સારું ટ્રાન્કિલાઇઝર છે. કોઈ માણસ બહુ વ્યગ્ર રહેતો હોય, મનથી એને શાંતિ થતી જ ન હોય, તો એને કંઈ નહીં કરવાનું, એના ઘરના પીવાના પાણીમાં નગોળના 5-7 પાન નાખી દેવાના અને એ જ પાણી એને પીવા દેવાનું, તો એનું મન આપોઆપ શાંત થઈ
1: જાય. અને
0: મને તો શું કીધું તું મને કે નગોળનું ઝાડ, હું એમને મળવા ગઈ તો કે નગોળનું ઝાડ છે નીચે 2 કલાક બેસીને આવતી રહે, આપોઆપ શાંત થઈ જઈશ.
1: ના, એના જે ઓક્સિજન ના સ્નાયુ છે, તો ખરેખર બેનશ્રીએ સરસ વાત કરી કે નગોળના ઝાડ નીચે બેસવાથી મનને શાંતિ પણ મળે છે અને તમારા જે અમુક ગરમી હોય છે, જે તજા ગરમી એ પણ દૂર થાય છે એના ઓક્સિજન થી,
0: અને માનસિક સંતુલન એકદમ સરસ થાય. એકદમ
2: નગોળના ફૂલ ને પાન તો આમે તેલ બનાવવામાં તો નાખે છે,
1: બિલકુલ. હા,
2: તેલમાં તો
1: અત્યારના યુગમાં કોઈને ખબર નગોળ એટલે શું. આ ખરેખર નગોળ વિશે વાત કરી તો આપના માધ્યમથી લોકોને હું કહેવા માંગુ છું કે નગોળનો વૃક્ષ વાવો એ પણ જરૂરી છે ઘર માટે.
2: અને એક શ્રોતાએ તો ત્યાં સુધી મને પૂછેલું કે મને કે આ નગોળ, અમે તો ખેડૂત છીએ તો એમને ખબર નથી નગોળ એટલે શું, અને ત્યારે મારે એમને નગોળનો ફોટો મોકલવો પડ્યો કે આવા જાંબલી ફૂલ વાળું જે હોય અને એના પાન છે કરકરિયા વાળા લીમડાના પાન જેવા જ પાન હોય, પણ એ નગોળ છે, તમે જુઓ તો તરત તમને ખ્યાલ આવે કે આ નગોળ છે.
1: ના ના, સાચી. બીજી એક વાત કરું, શાકભાજીમાં ગણાતું આપણા સરગવાની શેક, સરગવો.
2: બરાબર,
1: સરગવો બે પ્રકારનો હોય, એક કડવો હોય, એક મીઠો હોય.
2: મીઠો
1: અમારા ગામની અંદર બધાના જ ઘરે એક એક સરગવો હોય, કેમ કે સરગવો એક એવી વસ્તુ કે આપણા તમામ શરીરના જે સાંધા છે એને રક્ષણ આપે છે,
0: કેલ્શિયમ
1: પૂરું પાડે.
0: એના પાન, એના ફળ,
1: આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પણ સવારમાં નાસ્તો શાનો કરે છે,
2: સરગવોના પાન નાખેલા થેપલા
1: થેપલા. તો ખરેખર અમારા ગામની અંદર બધાના ત્યાં સરગવો છે, એના પત્તાની પણ ભાજી બનાવીએ છીએ, એના ફૂલની પણ ભાજી બનાવીએ છીએ. સિઝન શિયાળાની અંદર એ અમારા સરગવાની શેગો પણ અમે, ખરેખર એનો જે સ્રોત, એનો જે ક્રશ છે એ શરીર માટે બહુ સારું
0: છે.
1: એટલે લોકોને તો કહેવા લાગુ છું કે ઘર ગાડી ખરેખર એક એક સરગવો પણ વાવો,
2: સાચી વાત,
1: શરીર માટે સારો છે. અમુક માન્યતા લોકોની હોય છે કે ઘર અગાડી સરગવોની શાળો, દૂધ આપતી વનસ્પતિ ક્યારે પણ નહીં કરવી, પણ જે પહેલાના યુગની અંદર વડવાઓ કહેતા કે આપણા ઘર અગાડી આ બધી વનસ્પતિ હોય તો આપણે એક ટાઈમનું ભોજન પણ એ શાકભાજીનાથી મળી રહે છે, તો ખરેખર કરવું જોઈએ, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.
0: ચંદ્રેશભાઈ, તમે આવ્યા ત્યારે એક શરૂઆતમાં વાત કરી હતી કે મિયાવાકી પદ્ધતિથી પણ ઘણી બધી તમે વૃક્ષારોપણનું કામ કરો છો, તો એ પદ્ધતિ વિશે થોડી વાત કરો.
1: જી, સચોટ માહિતી આપું છું. બહુ સારી વાત કરી. અમારા ગામની અંદર આજથી લગભગ 2018 ની સાલની અંદર અમારા ગામે એક મિયાવાકી જંગલ

0: વિકસાવવાની અમારા ત્યાં એક દરખાસ્ત આવી હતી.
1: બરાબર.
0: તો દરખાસ્ત જે કરનાર હતા અમારા અમદાવાદ ગ્રુપ ટુ સૈસપુર બોગાના આપણા સન્માનીય અમારા એસપી સુધા મેમ હતા. અત્યારે વન પ્રેમી જોઈ રહે, જ્યાં જ્યાં એમની બદલી થાય છે જ્યાં જ્યાં પણ જાય, તો ત્યાં અત્યારે હાલ મિયાવાકી જંગલ જ વિકસાવે, જંગલ જ તૈયાર કરે છે. ગાંધીનગર જિલ્લાનું પ્રથમ અમારા વીરાતળી મુકામે જાપાની ટેકનોલોજી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જયારે 50x60 ની અમે જગ્યા આપી એમને, એમને 3 ફૂટ અંદર ખોદાણ કર્યું. ખોદાણ કર્યા પછી એ માટી સાઈડમાં નાખી દીધી, તેની અંદર લગભગ 10-15 ટેલર ખાતર જેને કહેવાય, ટ્રેક્ટરો દ્વારા દેશી ખાતર, આપણું ભેંસનું ગાયોનું આ બધું ખાતર અમે એકત્રિત કર્યું. પછી એની અંદર વર્કી કમ્પોસ્ટ જે ખાતર કહેવાય, વનસ્પતિ વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર જે હતું એનું પણ અમે સાથે મિશ્રણ કર્યું. પછી આપણા નારિયેળના જે કોકોપીટ જેને કહેવાય, નારિયેળના સોત્રાનું કોકોપીટ, એ પણ અમે મિશ્રણ કર્યું. આ 3 તત્વો અંદર ભેગા મળી અને અમે અંદર એની અંદર જે જગ્યા હતી એની અંદર પાંથરી દીધું અને ઉપર માટી નાખી. પછી જાપાની ટેકનોલોજીનો મતલબ એ છે કે અહીંયા આપણા ભારતની અંદર જંગલ વિકસાવવાની અંદર જે એમને બેન અમારા જે એસપી સુધા બેન હતા, તો એમને કીધું કે આપણે 1.5 ફૂટના અંતરે વૃક્ષ રોપવાના. તો મેં વાત કરી કે 1.5 ફૂટના અંતરે રોપીશું તો એનું એ જે ઝાડ છે એનું થડિયું 1 મીટર દ્વારા મોટું થશે. તો ક્યાંય એવું નહીં, હંમેશા કોઈ પણ ઝાડ હોય એને 1.5 ફૂટના અંતરે રોપણ, તે એની હાઇટ બહુ વધતી હોય છે, સાથે એકબીજા સાથે હાઇટ
1: હા.
0: તો ખરેખર અત્યારે હાલ અમારા એટલું ખાલી ટાપુ અમે જે બનાવીને જંગલ જ લાગે છે. અને ત્યાં અંદર આમ પવન આવતો ને એથી અમે ઉભા રહ્યા, એકદમ ઠંડો પવન આવે ગરમીની અંદર,
1: ગળીને જાણે પવન આવતો હોય ને ઠંડો.
0: આમાં તળાવની તેડી અમે એ કરેલું છે. ખરેખર અમે અભિનંદન આપીએ છીએ ગ્રુપ ટુ ને, અમદાવાદ SRP ગ્રુપ ટુ અને અમારા સન્માન્ય SP સુધા મેમે અમારું ગામ દખતર લીધું અને માહિતગાર કર્યા. અત્યારે એ ઓક્સિજન જે મિયાવાકી જંગલની એક બીજું નામ પડ્યું કે અત્યારે હાલ અમદાવાદની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણા ઓડાના દ્વારા જે ગાર્ડનો આવેલા છે ત્યાં ઓક્સિજન ગાર્ડન એનું નામ આપ્યું. કે પહેલા શું જાપાની ટેકનોલોજી દ્વારા અહીંયા જંગલ વિકસાવવામાં આવતું હતું, એનું બીજું નામ આપણા અહીંયા ઓક્સિજન ગાર્ડન જેને કહેવાય. તો ત્યાં લોકો સાંજે બધા ચાલવા નીકળે તો આજુબાજુમાં આ ટાઈપના 1-1 ફૂટના અંતરે મ્યુનિસિપાલિટી દ્વારા ઘણા બધા ઓક્સિજન ગાર્ડનો તૈયાર કર્યા છે અમદાવાદની અંદર અલગ અલગ શહેરોમાં. તો એ બહુ સારી બાબત છે, કેમ કે વૃક્ષનું જતન કરવું અને હંમેશા આવનારી પેઢી આપણી સમૃદ્ધ થાય, અને વૃક્ષ હશે તો આપણું જીવશે, બાકી વૃક્ષ નહીં હોય તો આપણે નહીં હોઈએ. વરસાદ એ ખરેખર વૃક્ષ વાવીશું એટલો વરસાદ પડશે આપણા અહીંયા.
1: તો પછી તો એ આખું મિયાવાકી જંગલ ઉભું કર્યું અને તમને પણ આટલા બધા વૃક્ષો વાવવાનો શોખ છે એટલે ત્યાં બધી હરિયાળી તો હશે જ. ખૂબ હરિયાળી હોય તો ત્યાં આગળ પશુઓ કરતા પક્ષીઓનું પ્રમાણ પણ વધારે હશે.
0: બિલકુલ.
1: આખો દિવસ જાણે કલરવ ચાલતો હોય ને એવું થતું હશે. તો કયા કયા પક્ષીઓ વધારે જોવા?
0: બહુ સુંદર વાત કરી તમે. અમારા ગામની અંદર અત્યારે હાલ દુર્લભ જેને કહેવાય કે કાબેરો આવતી, એના કુદરતી એવું છે કે એના માથમ તેલ લગાડેલું હોય એવું લાગે, પણ એના વાળા જ એવા ખરેખર. હા, તો અમારે ત્યાં કાબોર એટલી બધી છે, આપણા કાગડા જે કહેવાતા હતા એ અત્યારે દુર્લભ થવા લાગ્યા. અમારે ત્યાં કાગડાઓથી લઈ ચક્કલીઓથી લઈ મારા ફાર્મની અંદર ઓછામાં ઓછા 150-200 મારા મેં લગાવેલા છે. તો એટલી બધી કલબલ કરે ને ચક્કલીઓ છે, અત્યારે ચક્કલીઓ ક્યાં જોવા જ નથી મળતી. અમારા ખેતરમાં સ્પેશિયલ મેં એટલા બધા મારા તૈયાર કરેલા છે કે સવારે થી સાંજે લગભગ 20-25 ચકલીઓ મારા ત્યાં વસવાટ કરે છે. ત્યારે કબૂતર, પછી આ ઓલા જેને કહેવાય, પછી કાળિયારી બધા કહે છે, બધા કાળિયા કુભાર, આ બધા મોર પણ અમારા ત્યાં આવે છે.
1: બરાબર છે.
0: મોર પણ અમારા ત્યાં ખૂબ જ છે. અમારા ત્યાં કાબેરો છે, ચકલીઓ છે, પોપટ છે, ઉડા છે, બધા ઘણા બધા પક્ષીઓ અમારા ત્યાં. અને કિલકિલાટ કરતા હોય, વાતાવરણ હોય, બહુ જ મજા
1: આવે. સવારમાં તમે ઉઠતા હશો તો એ તમને ઉઠાડતા
0: અવાજ, હા,
1: પક્ષીઓના અવાજ,
0: પક્ષીઓના મધુર કોયલનો અવાજ અમારા ત્યાં એકદમ, કોવેલો પણ ઘણી આવે છે અને બહુ મધુર અવાજ થી અમે બધા સવારે સવારે બહુ આનંદ આવી જાય.
1: જિંદગી તો તમે જીવો છો.
0: નહીં નહીં, ખરેખર હું જીવું છું, ખરો જિંદગી આવી. પણ લોકોને કહેવા માંગુ છું કે તમે પણ આનું જતન કરો.
1: કેમ કે શહેર કરતા ગામમાં જે જીવવાની મજા આવે છે, કુદરતની વચ્ચે જે જીવવાની મજા આવે છે.
0: ચકલી છે ને, એ ચકલી કે એવું પક્ષી છે કે ખેડૂત મિત્ર જેને કહેવાય,
1: ખેડૂતોનો મિત્ર છે.
0: કેમ કે જયારે કોઈ પણ ખેતરની અંદર કોઈ પણ વનસ્પતિ નહીં પણ કોઈ પણ જુવાર બાજરી કરી હતી એની અંદર પેલા ઈયળો આવતી નાની નાની અને એની ઉપર જીવાત આવતી. તો ચકલીનું ઝુંડ હોય અને ભેગું થાય ને એ જયારે કોઈ ઉપજ વાવેલી હોય એની અંદર પડેલી એ બધી લોકો કે આપણો પાક આ બગાડશે.

0: એવું નથી હોતું, એની ઉપર જે જીવાતો એ ચકલો ખાઈ જાય. એટલે એ ખરેખર ખેડૂત મિત્ર છે ચકલી, તો ચકલીનું જતન કરવું જોઈએ. અને લોકોને હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે તમે બધા ચકલીઓ તો આપણા ઘર આંગણે એક માળો લગાવો. અત્યારે હાલ માળા ઘણા બધા મળે છે, દેશી માળા બનાવેલા ઘર ટાઈપના માટીના માળા. તો મેં મારા ત્યાં માટીના માળા લગાવેલા છે, બહુ જ ચકલીઓ આવે છે ત્યાં, પુષ્કળ માત્રામાં ચકલીઓ આવે છે. તો ઘણી બધી ચકલીઓ મારા ત્યાં આવવા લાગી. અત્યારે હાલ આજુબાજુમાં એટલા બધા ટાવરો, જે મોબાઈલ નેટવર્ક ટાવર, એના આધીન અત્યારે હાલ ઘણા બધા પક્ષીઓનો નાશ થયો. કેમ કે એના જે રેડિયેટર છે એ બહુ ખરાબ આવે છે એના, અને એના કારણે શું છે કે ચકલીઓ જે દુર્લભ થવા લાગી એ આ નેટવર્કના કારણે, આ ટાવર નેટવર્કના કારણે ઘણા બધા પક્ષીઓ જતા રહ્યા બધા. એમ
1: પણ ખરેખર ખૂબ મજા આવી તમારી સાથે ચર્ચા કરવાની. એમાં પશુ પક્ષી પ્રાણી તમે વાત કરો, અનાજ, તમારી રહેણીકરણી, ખાણીપીણી અને પ્રકૃતિ, એ બધું જ બહુ સરસ છે, જબરજસ્ત છે. અને શ્રોતા મિત્રોને પણ, મને પોતાને અહેસાસ થયો કે ના, આ અમે ત્યાં જાણે જીવી ના આવ્યા, ત્યાં તમારા ગામમાં ફરી ના આવ્યા હોય.
2: ગુજરાત રાજ્ય
0: સાંભળ્યા છે પણ અહીંયા મને સાંભળ્યું, પણ તમે મારા ગામની મુલાકાત લેજો, આનાથી વધારે આનંદ આવશે તમને.
2: એટલે બાયોડાયવર્સિટી બોર્ડ જે ઈચ્છે છે કે દરેક ગામની અને દરેક પ્રદેશની પોતાની સ્થાનિક વનસ્પતિઓથી લઈને જીવોથી લઈને પરંપરાથી લઈને બધાનું કલાથી લઈને એનું જતન થાય, એ કામ તમારું ગામ તો કરે જ છે. એટલે વીરા તલાવડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપવા.
0: ખૂબ ખૂબ આભાર,
1: ચર્ચા રહી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ,
2: ખૂબ સરસ માહિતી આપી, ધન્યવાદ, નમસ્કાર,
0: નમસ્કાર.
1: મિત્રો, તમે પણ તમારા વિસ્તારના પરંપરાગત પાકો, વૃક્ષો, શાકભાજી, વનૌષધિઓ ઉછેરીને તમારા ગામને સદ્ધર બનાવી શકો છો.
2: એ માટે જરૂરી માર્ગદર્શન અને સહાય કરવા ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ તૈયાર જ છે. તમે સંપર્ક કરો એટલી વાર છે.
1: અને સંપર્ક માટે ફોન નંબર તો જાણો છો જ,
2: 94-276-96, સાથે બોર્ડના સરનામે પત્ર પણ લખી જ નાખજો. સરનામું યાદ કરાવી દઉં,
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો થઈ જાઓ તૈયાર જૈવિક વિવિધતાના જતન માટે, જેથી આપણે આખી દુનિયાને ગૌરવથી કહી શકીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. નમસ્કાર. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથસિંહ ભારત છોડો ચળવળ કાકોરી ટ્રેન કાર્યવાહીની વર્ષગાંઠ પર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્યને શ્રદ્ધાંજલિ આપી. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના

આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રો ફોરેસ્ટી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં સરહદ સુરક્ષા દળ BSF દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. BSFની 176મી બટાલિયનના અધિકારીઓ અને જવાનોએ આશરે 100 મોટરસાઇકલ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. રાપર નજીક 3.3ની આંચકો રાપરથી 15 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશાએ અનુભવાયો તીવ્રતાનો આંચકો અનુભવાયો. નખત્રાણા તાલુકાના કુલ 5 ગામોના વિવિધ વિકાસ કામોનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

નિખિલ ડિસુઝાના સ્વરમાં ગવાયેલા રશ્મિ વિરાગના આ ગીત સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નિખિલ ડિસુઝાના સ્વરમાં ગવાયેલા રશ્મિ વિરાગના આ ગીત સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સમાચાર, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: બેન, હા જો,
5: હેપી બર્થડે ટુ યુ.
4: દેખાડો, વાહ, મારો ફેવરેટ કલર.
5: હંમેશા શોપિંગ.
4: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
6: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
7: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે. આઈ નો ના. આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
8: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા, પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. રાજ્ય સહિત વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું પકડાયું. રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં હજુ 13% ઘટ. અને અમદાવાદમાં યોજાનાર એશિયા બાસ્કેટબોલ કપમાં 3 ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહિનાની 17મી તારીખ સુધી યોજાનાર આ પહેલનો ઉદ્દેશ નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે આજે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ. કચ્છ જિલ્લાના ભુજમાં સીમા સુરક્ષા દળની 176મી બટાલિયન બાઇક રેલી યોજી, જેમાં દેશભક્તિની ભાવનાથી સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ જોડાયા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓનું પણ આયોજન કરાયું છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમરેલીમાં આવેલ આ પાર્કમાં વન વિભાગ 100 હેક્ટર વિસ્તારમાં સીમિત ક્ષેત્રનું નિર્માણ કરશે. આ અંગે અગ્રમુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા ડોક્ટર જયપાલ સિંઘે જણાવ્યું, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતાવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની જરૂરી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં સુરત વેપાર અને કાપડ મહામંડળ ફોસ્ટાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે વેપાર, કાપડ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો. વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોની અપેક્ષાઓ અને વિકાસની શક્યતાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ શ્રી સંઘવીએ પ્રતિક્રિયા આપી.
9: મોદી જી કે પ્રયાસ સે ભારત કે યુવાઓ કે લિયે ઓર ખાસ તોર કે ભારત કે યુવા વેપારીઓ કે લિયે એક બહોત હી બડી તક ઉપલબ્ધ હુઈ હૈ ઓર યે તક હમ સબકો સાથ મે મિલકે યાની કે રાજ્ય સરકાર ઓર વેપારી સબ સાથ મે મિલકે એક સાથ પ્રયાસ કરેંગે ઓર યે નયે દેશો મે જો માર્કેટ ખુલા હૈ હમારે લિયે ઉસકા હમ ભરપૂર ફાયદા લેંગે.
8: રાજ્ય સહિત વિશ્વભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પરંપરાગત વેશ પરિધાન અને વાજિંત્રો સાથે ડાંગી કહાડિયા અને પાવરીના સુરતાલે આદિવાસી સમુદાયના લોકો નાચતા ગાતા જોવા મળ્યા. વઘઈ ખાતે બિરસા મુંડા મેદાનથી ભવ્ય રેલી નીકળી. બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો. શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ કરાયું. છોટાઉદેપુરમાં વિવિધ સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન

0: આયોજન કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાદ્યોના તાલે નાચગાન કરતા રેલીમાં જોડાયા. વલસાડના ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 50,000થી વધુ લોકો રેલીમાં જોડાયા. ઉપરાંત દમણ, મહીસાગર, જામનગર અને ગોધરામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું પકડાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સીમા શુલ્કના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ દોહા થઈને જેદ્દાહથી મૂળ ગોધરાના એક યુવાન મુસાફરને અટકાવાયો હતો. તપાસ દરમિયાન આ મુસાફર પાસેથી 467 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી. આ મુસાફર દાણ ચોરી કરીને કોના માટે સોનું લાવ્યો હતો તે બદલ તેને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે દિશામાં સીમા શુલ્ક વિભાગે તપાસ હાથ ધરી. સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝના ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રેલવે વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા, EFIR, CCTV, સર્વેલન્સ અને માદક પદાર્થોની હેરફેર સામે કડક કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. આવતીકાલે 10 ઓગસ્ટે ગીર જંગલ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. ઉજવણી અંતર્ગત સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ રેલી, પરિસંવાદ, વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ગીરવાસીઓ અને માલધારીઓ સાથે ગીર સંવાદ કાર્યક્રમ યોજાશે. આ અંગે નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે વધુ માહિતી આપી છે.
1: अहमदाबाद है, उसमें बंदूका तालुका है, उसमें और कच्छ में भी इस बार प्रोग्राम ऑर्गेनाइज किया जाएगा. और इसके रिगार्डिंग जो भी हमारी तैयारियां हैं वो सभी कंप्लीट हो चुकी है. एजुकेशन विभाग के साथ में जो डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर्स और DPO और BRC CRC वगैरह के साथ में जो मीटिंग्स होनी थी, तालुका कोऑर्डिनेटर्स और डिस्ट्रिक्ट कोऑर्डिनेटर्स के साथ जो मीटिंग होनी थी वो सभी हो गई है. सभी लैंडस्केप में जो वन विभाग के जो DCF है उनके साथ भी शासन में हम लोगों की वर्चुअल और हाइब्रिड मोड में मीटिंग हो चुकी है. इसके साथ साथ जो सभी जगह पर किट वगैरह पहुंचानी थी वो भी कम्प्लीट हो चुकी है.
0: પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 5 દિવસથી બંધ રોપવે સેવા આજથી ફરીથી શરૂ થઈ છે. ખાનગી કંપની દ્વારા 3-7 ઓગસ્ટ દરમિયાન રોપવેની મરામત અને જરૂરી તકનીકી કામગીરી કરાઈ હતી. કામગીરી પૂર્ણ થતાં સેવા રાબેતા મુજબ શરૂ કરાઈ છે. રોપવે શરૂ થતાં મહાકાળી માતાના દર્શને આવતા યાત્રિકોને ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે. હવામાન. રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હજુ 13% ઘટ નોંધાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન આગામી 4 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવા સ્થળોએ યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
2: अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है. इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं. आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट हैं इन डिस्ट्रिक्ट हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पर भारी वर्षा हो सकती है.
0: અમદાવાદમાં યોજાનાર ફિબા અંડર 18 એશિયા બાસ્કેટબોલ કપમાં ખેલાડી કોચ અને ફિઝિયો તરીકે 3 ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 1 મહિનાથી અમદાવાદ ખાતે ચાલી રહેલા ભારતીય ટીમના સઘન પ્રશિક્ષણ કેમ્પ બાદ જાહેર થયેલી આખરી 12 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફમાં ગુજરાતની ત્રિપુટીએ સ્થાન મેળવ્યું છે. ભાવનગરના ઉભરતા ખેલાડી રોનાલ્ડો હોપકિન્સ મુખ્ય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે રમતગમત વિભાગના અનુભવ કોચ નરેન્દ્ર દેસાઈ આસિસ્ટન્ટ કોચ તરીકે, ડોક્ટર કૃણાલ ચુડાસમા લીડ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભારતીય અંડર 18 પુરુષ ટીમની કમાન સંભાળશે. આ અંગે આસિસ્ટન્ટ કોચ નરેન્દ્ર દેસાઈએ પ્રતિક્રિયા આપી છે.
3: છેલ્લા 1 મહિનાથી આપણને નાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણો ઇન્ડિયન ટીમનો કેમ્પ લાગી રહ્યો છે. વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ છે. આપણા ટોટલ 12 પ્લેયરો રિપ્રેઝેન્ટ કરશે ભારતની ટીમમાં અને ટોટલ 16 કન્ટ્રીઓ આવવાની છે. આપણે ખૂબ જ સારી મહેનત કરી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપીએ એવી હું આશા વ્યક્ત કરું છું.
0: રાજ્યના બે પર્વતારોહકે હિમાલયમાં 6000 મીટર ઊંચું માઉન્ટ યુનમ શિખર સર કરી તિરંગો લહેરાવ્યો.

0: છે. ડાંગના પર્વતારોહક યુવક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમમાં 6,111 મીટર ઊંચા શિખરની ટોચ પર તિરંગો લહેરાવ્યો છે. આ અભિયાનમાં કુલ 10 પર્વતારોહક જોડાયા હતા, જેમાંથી 4 પર્વતારોહક જ સફળતાપૂર્વક શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. કચ્છની ધરા આજે વધુ એક ભૂકંપના હળવા કંપનથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરે 1:34 રાપર નજીક 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર રામવાવ અને ખેંગાર પર વચ્ચે નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાંથી 1 કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. દ્વારકા જિલ્લા પોલીસે રાવલ ગામે દરોડા પાડ્યા હતા, જેમાં એક શખ્સ પાસેથી 2,64,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થ મળી આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. રાજ્ય સહિત વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી. અને રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં હજુ 13%ની ઘટ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
2: ધોવી ના બુદ્ધુ,
1: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
2: તું સમજી ગઈ ને? રિલેક્સ.
1: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
3: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની.

0: વેદાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન. રામ રામ. હવે તમે કઈ પૂછો, પેલા હું એક પ્રશ્ન પૂછું.
1: અચ્છા ચાલો પૂછો.
2: ઇંગ્લિશમાં કહેવાય ટેકન ફોર ગ્રાન્ટેડ.
1: હા,
2: તો એ ખબર છે શું છે?
1: હા, એટલે આપણે એવું સમજાવી શકીએ કે કોઈ એવી બાબત હોય કે જે આપણી આસપાસમાં જ હોય અથવા આપણી પોતાની જ હોય, પણ પછી આપણને એનું મહત્વ ન હોય જ્યાં સુધી એ ખોવાઈ નથી જતી.
2: એટલે આપણને જે બહુ સરળતાથી ઉપલબ્ધ થતી વસ્તુ છે અથવા કોઈ એવું સંબંધ છે અથવા કોઈ એવું વ્યક્તિ છે, બહુ સરળતાથી મળી જાય છે ને, એટલે આપણે એની કદર નથી કરતા.
1: ચોક્કસ. અને એ વાત છે ને, આપણા શરીરને લાગુ પડે છે, કારણ કે આપણે જન્મ્યા ત્યારથી લઈને યુવાવસ્થા સુધી છે ને આપણા શરીરે, આપણે એમ કહીએ કે બહુ ઝીક ઝીલી હોય.
2: હા, આપણે સાથ આપ્યો છે
1: તો, અને આપણી બધી જ અનિયમિતતા હોય, ખાવા પીવાના કોઈ આપણા ઠેકાણા ના હોય અથવા તો ગમે તે આપણે ખાઈ પી લીધું હોય, એ બધું જ બિચારું સહન કરે,
2: આપણે એનું ધ્યાન ન રાખ્યું હોય, છતાં ઈ આમ કોકર બહુ થઈ જાય તો પેન ના રૂપે શિકાયત કરે, પણ એમ આપણો સાથ તો આપે છે.
1: તેમ છતાંય આપણે જોઈએ છીએ કે એક ચોક્કસ ઉંમર પછી છે ને એ ફરિયાદો છે એની માત્રા વધતી જાય, અને પછી અચાનક જ એક દિવસ છે ને કઈક એવું બને કે રિપોર્ટ કરાવવા પડે, ને પછી ડોક્ટર કે તમને તો ડાયાબિટીસ છે, ને તમને તો કોલેસ્ટ્રોલ છે,
2: આ થઈ ગયો છે,
1: એવા નવા નવા રોગો જે છે ને એ શરીરમાં.

0: ઉધામાં નાખી દે.
1: જેમ શરીર આપણને અવાજ કરી કરીને કહે છે કે ભાઈ મને જરૂર છે, એવી જ રીતે છે ને આસપાસ એવી વસ્તુઓ છે કે એનો આપણે ઉપયોગ કરીએ ને તો શરીર સ્વસ્થ પણ રહી શકે.
0: અને ત્યાં પણ પાછો પેલો તમે જે કીધું ને ટેકન ફોર ગ્રાન્ટેડ નો સિદ્ધાંત છે ને એ લાગુ પડે છે કે પ્રકૃતિ આપણી આસપાસ એવા છોડ ને એવા વૃક્ષો આપેલા જ છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને રોજબરોજની જીવનશૈલીમાં ઉપયોગી થાય છે, પણ કાં તો આપણે જાણતા નથી અથવા તો આપણે અજ્ઞાનતાને કારણે એનો ઉપયોગ નથી કરતા.
1: તો હવે મિત્રો સમજી જ ગયા છે કે આવી જ કંઈક વાત, આપણા સ્વાસ્થ્યને લગતી વાત આજે આપણે ચોરે કરવાના છીએ કે આસપાસની વનસ્પતિ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ. અને આ માટે મહેમાન આવી ગયા છે ડૉક્ટર ઉમેશભાઈ પંડ્યા. તેઓ MD આયુર્વેદ છે, VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં પ્રાધ્યાપક છે, દીર્ઘાયુ કેન્દ્ર ચલાવે છે, ઔષધિઓ વન બનાવવા માટે માર્ગદર્શન અને મદદ આપે છે અને ઘણી બધી સ્થળોએ ઉકાળા કેન્દ્રો પણ એમણે ચલાવેલા છે.
0: વાહ, તો પંડ્યા સાહેબ આવી ગયા છે, સૌથી પહેલા તો એમનું સ્વાગત કરીએ ને એમને કહીએ રામ રામ રામ રામ.
2: એ રામ રામ રામ રામ.
0: સાહેબ સૌથી પહેલા તો થોડું આયુર્વેદનું તમારું જ્ઞાન જે છે એના વિશે અમારા મિત્રોને જાણકારી આપો કે રોગ વિશે આયુર્વેદમાં શું જણાવવામાં આવે છે.
2: રોગ વિશે આયુર્વેદમાં તો પછીથી જાણ કરેલી છે, આપેલું છે, પણ એ પહેલા લોકો સાજા રહે, માંદા જ ન પડે એના માટેનું એક સરસ મજાનું સૂત્ર આયુર્વેદે આપ્યું છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશનમ. પેલા જે સાજા માણસો છે એને સ્વસ્થ બનાવો, શક્તિશાળી બનાવો, સમૃદ્ધ બનાવો અને પછી રોગોનું ઈલાજ કરો.
0: અચ્છા, એટલે આપણે એમ કહી શકીએ કે આયુર્વેદ છે ને એ આપણને જીવનશૈલીનો એક સરસ મજાનો ઉપદેશ આપે છે, માર્ગદર્શન આપે છે કે આપણે રોજબરોજનું જીવન કઈ રીતે જીવી શકીએ.
2: હાજી, આયુર્વેદમાં દિનચર્યા, આખા દિવસ દરમિયાન શું કરવું, ક્યારે ઉઠવું, સૂવું, દાંતણ કરવું વગેરે, ઋતુચર્યા, ઋતુઓ, આપણો ભારત દેશ છે વિવિધ ઋતુઓનો દેશ છે, તો એ ઋતુઓમાં કેવી રીતે રહેવું, કેવી રીતે ખાણીપીણી રાખવી, રહેણી કહેણી રાખવી, આ બધી બાબતો, વત્તા રોગ ન થાય એના માટે શું કાળજીઓ રાખવી, આ બધું આયુર્વેદ પહેલા શીખવાડે છે.
1: બરાબર. હવે ઉમેશભાઈ આપે કીધું કે આપ ઔષધીય વન બનાવો છો, તો આ ઔષધીય વન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એમાં પછી કેવી કેવી રીતે આપ માર્ગદર્શન આપો છો એ વાત કરો.
2: ઔષધિઓ સહજતાથી કોઈ પણ પ્રકારના ખાતર વગેરે ધ્યાન રાખ્યા વગર એની મેળે ઉગતી ચીજો છે.
1: જી.
2: અને આ જે ઔષધિઓ વનસ્પતિઓ જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. હવે ફાયદાકારક ચીજ આપણા ઘર આંગણે જ ઊભી હોય અને આપણે માંદા પડી અને બીજી હાનિકારક આડક અસર કરતી દવાઓની પાછળ દોડીએ. આજે આપણે જોઈએ તો અમારે રાજકોટ શહેરની અંદર લગભગ હોસ્પિટલો ગામડાના માણસોથી ઉભરાતી હોય છે, નવા નવા રોગો થતા જાય છે અને એ રોગો મટાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય. તો ત્યારે એક વિચાર આવ્યો કે જો આપણે ગામડામાં જ એક ઔષધિ વન ઊભું કરી દઈએ, લોકો એને ઓળખતા પણ હોય અને એનો ઉપયોગ પણ કરતા થાય, તો એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, આર્થિક બચત પણ થાય અને સમયની પણ બચત થાય.
1: બરાબર. તો આ ઔષધિય વન છે એમાં કયા કયા પ્રકારના વૃક્ષો કે ઔષધિઓ આપ માર્ગદર્શન આપો છો ઉગાડવા માટે?
2: જે તે સ્થળે ઉગતા, ઉગી શકે એવા, સરળતાથી ઉગે અને લોકો એને ઓળખી અને એનો ઉપયોગ કરે એવા ઔષધિઓ અમે ઉગાડાવીએ છીએ. જેમ કે તુલસી છે, દરેકના આંગણામાં ઉગી શકે, ઉગતી જ હોય છે, તુલસીનું વન જેવું થાય. અરડુસી છે, આકડો છે, ભોરીંગણી છે, ગરમાળો છે, સાટોડી, બીલી, એરણી એટલે કે અગ્નિમંથ એ છે, ગળો, ગળો તો બહુ જબરદસ્ત ઔષધિ છે. તો આવી બધી ઔષધિઓ, ખાખરો, આ બધી ઔષધિઓ અમે ઔષધિ વનમાં ઉગાવડાવીએ છીએ.
1: અચ્છા, આપે જે નામ લીધા ને ઉમેશભાઈ, એ પહેલા તો એમને ગામડામાં થતી, પણ મને એમ થાય છે કે જેમ જેમ કેમિકલ્સ નો રસાયણ નો ઉપયોગ આપણે વધાર્યો, એમ એમ આ ઔષધિઓ હવે લુપ્ત થતી જાય છે, એટલે એને ફરી પાછું આપણા જીવનમાં સામેલ કરવાની જરૂર છે.
2: ચોક્કસ ચોક્કસ. એવું જ એક સરસ મજાનું ઉદાહરણ છે કે ખરખોડી, જીવંતી દોડી જે આપણે કરીએ, હવે એ આમ જોવા જાવ તો થોડીક લુપ્ત જેટલી થતી જાય છે. બહુ એટલે એટલા માટે અભિયાન ઉપાડેલું છે કે ખરખોડીના રોપ ઠેક ઠેકાણે આપવા, વાવવા અને એને ઉગાવડાવી. આ ખરખોડી છે એ ઉર્ધ્વ જતુર્ગત એટલે માથાના રોગોની અંદર ખૂબ જ ઉપયોગી છે. આંખ માટે તો એટલું સરસ મજાનું ઉપયોગી છે કે હમણાં જ વિદેશના એક મહેમાન જેને આંખની ખૂબ જ તકલીફ હતી, આપણે દિલ્હીમાં બનેલો કેસ છે, અને એને ખરખોડીથી આંખની ખૂબ સારી થઈ અને એની નોંધ પ્રધાનમંત્રીશ્રીએ પણ લીધેલી હતી. તો આ આવો ચમત્કાર ખરખોડી સર્જી શકે છે.
1: અચ્છા, તો ઉમેશભાઈ, કોઈ આ ઔષધીય વન બનાવવું હોય તો કેટલી જમીન જોઈએ અને પૈસા, આર્થિક કેવી રીતે, કોઈ સામાન્ય માણસ હોય તો એને આર્થિક રીતે કેવી રીતે પરવડે?
2: કોઈ જ ચીજની જરૂર નથી, એક પૈસો પણ લાગતો નથી. તમારી પાસે ઉપલબ્ધ કોઈ ખરાબો છે, કોઈ પાળ છે, ધારો કે કોઈને ખેતરની પોતાની પાળે ઉગાડ્યું છે, ઔષધિવન કરવું છે તો પણ થઈ શકે. નાનકડી જગ્યા હોય કે મોટી જગ્યા હોય, કોઈ જ એવું જરૂરિયાત હોતું નથી. રહી વાત ખર્ચની, તો આમાં એક રૂપિયાનો ખર્ચ નથી. કોદાળીને પાવડો જ જોઈએ અને બાવડામાં બળ જોઈએ અને મનમાં મનોબળ જોઈએ. બસ આ ચાર ચીજો હોય તો તમે 1000 વૃક્ષોનું પણ ઔષધિવન ઉગાડી શકો છો. હરિપળ પાડ નામનું અહીંયા બાજુમાં ગામ છે, ત્યાં મંદિર છે. આ મંદિરના વ્યવસ્થાપકે ને અમે મંજૂરી લીધી દીર્ઘાયુ કેન્દ્રએ, તો એમણે છૂટ આપી. હું મારા NSSના બાળકોને લઈ ગયો, એક જ દિવસમાં અમે 100 જેટલા રોપ ત્યાં રોપી દીધા. અને ત્યાંના જ બાળકોને, સ્કૂલના બાળકોને અમે કીધું કે આને રોજ પાણી પીવડાવજો. આજે સરસ મજાનું 10-10 ફૂટ ઊંચા વૃક્ષો થઈ ગયા છે અને સરસ મજાની ઔષધિ ઉગી ગઈ છે.
0: એટલે પંડ્યા સાહેબ, થાય છે કેવું ને કે તમે જે બધી વનસ્પતિઓના નામ લીધા, તો હવે તો જેમ વનસ્પતિ લુપ્ત થતી જાય છે, એમ કદાચ એવી પેઢી પણ લુપ્ત થતી જશે કે જે આ વનસ્પતિને ઓળખતી હોય.
2: હાજી,
0: એટલે નવી પેઢીને તો કદાચ કોને આપણે સાટોડી કહીએ ને કોને આપણે તુલસી કહીએ, ને તુલસીના પણ પાછા જુદા જુદા પ્રકારો હોય ને અરડુસીના પાન કેવા હોય એવી જ ખબર નહીં હોય, તો એના માટે પણ આ ઔષધિ વન છે એ બહુ ઉપયોગી બની રહેશે.
2: હાજી, અમે શું કરીએ છીએ કે ઔષધિ વન ઉગી ગયું, થોડું 2-4 વર્ષ થયા પછી એક લોખંડના પતરા ઉપર અમે પ્લેટ બનાવીએ, ઔષધિનું નામ, સંસ્કૃતમાં નામ, ગુજરાતીમાં નામ અને એના ખાસ કરીને ઉપયોગો, આ બધું એ પ્લેટ વૃક્ષ ઉપર લગાવી દઈએ, બાંધી દઈએ, અને ગામડાના જે કઈ બાળકો હોય સ્કૂલના, એમના પ્રોફેસર કે પ્રાધ્યાપક લઈ આવે અને એ એમને બતાવે કે આ અરડુસી છે, આમાં ઉપયોગ થાય, આ ગરમાળો કહેવાય એ આ ઉપયોગ થાય, અને વધતા ગામડાના લોકો, જાગૃત જે નાગરિકો હોય એ ધીરે ધીરે ઉપયોગ કરતા થાય, તો પેઢીને એનું મહત્વ સમજાય, આરોગ્યનું મહત્વ સમજાય અને એ પાછું એને આગળ પણ વધારે.
0: ચોક્કસ.
1: તો સાહેબ, આ બધી વાત થઈ જ છે ને, તો હવે થોડી થોડી ઔષધિઓ જે બધા ઓળખી શકે અને એના ઉપયોગ અને કેવી રીતે ઉપયોગ કરવા એ થોડુંક ટૂંકમાં જણાવો.
2: ચોક્કસ. પહેલું તો આપણે તુલસીની જ વાત કરી, આપણા શાસ્ત્રોમાં એને માનો દરજ્જો,
1: આપણે પૂજનીય માનીએ,
2: પૂજનીય માનીએ છીએ, અને ત્યાં સુધી કે આપણે તુલસી વિવાહ નામનો બહુ મોટો બધો ઉત્સવ ઉજવીએ છીએ. તુલસી જે છે એ મોટામાં મોટું રોગ પ્રતિકારક ઔષધ છે. આયુર્વેદમાં રોગ પ્રતિકારક ઔષધિઓ ઘણી બધી આપેલી છે. આજુબાજુ ઉગતી વનસ્પતિમાં તુલસી, ગળો, અરડુસી અને રસોડાના મસાલિયાની હળદર, લીમડો, આ સારામાં સારા જે રોગ પ્રતિકારક શક્તિ વધારનારા દ્રવ્યો સારામાં સારું આ છે. એમાં તુલસી શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, આંખની તકલીફ, આંજણી નામનો રોગ થાય છે, ખ્યાલ હોય તો આંખ સોજી જાય, એ ગળાના કાકડા, નાક બંધાઈ જવું, કાન બંધ થઈ જવા, તુલસીના રસને ડુંગળીના રસ સાથે ભેળવી અને જો કાનમાં નાખવામાં આવે તો જો કર્ણ બાધીર્ય કાન બંધ થઈ ગયા હોય, સંભળાતું બંધ થઈ ગયું હોય તો પણ ચાલુ થાય છે. તો આવા ઘણા બધા ઉપયોગો તુલસીના છે. જેને હાડકાના સાંધાના દુખાવા છે, ઓસ્ટિયોપોરોસિસ જેને કહેવાય કે હાડકાની અંદરના છિદ્રો મોટા થઈ જાય, હાડકા નબળા પડે,

0: જો રોજ તુલસીના 5 પાન ખાવા ચાલુ કરે તો વધીને 3 મહિનામાં એના જે હાડકા, જે ડેન્સિટી કહેવાય, બોન ડેન્સિટી, હાડકાનું જે ઘનતા છે એ વધી જાય છે. અને આવા તો એક નહીં, અનેક ઉદાહરણો છે. બીજું સરસ મજાનું ઔષધ એટલે લીમડો, એઝા ડિરેક્ટિન નામની દવાઓ પણ ગામડાના માણસોમાં પ્રચલિત છે. તો આ લીમડો પણ, અને આપણે તો શાસ્ત્રોમાં કીધેલું છે કે ચૈત્ર મહિનાની અંદર લીમડાનો મોર જે ખાય, જિંદગીભર કોઈ દિવસ આખું વર્ષ તાવ ના આવે. તાવની સારામાં સારી અને ખૂબ જ ઉપયોગી આડ અસર વગરની દવા એટલે લીમડો. ગળગુમડ થયા હોય, મટતા ના હોય, ગરમ પાણીથી ધોઈ અને એના ઉપર લીમડાનું પલ્પ લગાડી દેવામાં આવે તો એ પણ મટી જાય. સાંધા દુખતા હોય, આકડાના પાનમાં લીમડાનો પલ્પ લગાડી, લીમડાના પાનને કચડી અને એનું ચટણી જેવું બનાવી અને એને આકડાના પાન ઉપર લગાડી અને જો સાંધાના દુખાવા ઉપર રાખી દે, 3 થી 4 મહિનામાં એ સાંધાનો દુખાવો જડમૂળમાંથી જતો રહે. એટલે આવો સરસ મજાનો લીમડાનો ઉપયોગ છે. ખેતીવાડીની અંદર પણ લીમડાનો જબરદસ્ત ઉપયોગ છે. સાથોસાથ શરીરના જીવાણુઓ, કીટાણુઓ મારવામાં પણ એનો ખૂબ સારો ઉપયોગ છે. આ ઉપરાંત આપે સાંભળ્યું હોય તો લીમડાની ગળો, લીમડામાં ઉગેલી ગળો, આ ગળોનો પ્રભાવ કોરોના વખતે જગત આખાએ જોયેલો. ગળો ખૂબ જ વેચાણી, ખૂબ જ વપરાણી,
1: પ્રચલિત થઈ,
0: પ્રચલિત થઈ અને ગિલોઈ ઘનવટી નામથી ખૂબ વેચાણી. તો આ જે ગળો છે એ અનેક રોગોમાં ઉપયોગી છે. એ શરીરના તમામ પ્રકારના, આજે જે ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, લોહીના ટકા ઓછા હોવા, વિટામિન ડી ની ખામી હોવી, આ બધામાં આ લીમડાની ગળો ઉપયોગી છે. તો ગળો એ ખૂબ જ ઉત્તમ, અને એટલે જ એનું નામ અમૃતા કીધેલું.
1: હવે સાહેબ, આ તમે વાત કરીને એ સાંભળીને ખૂબ ગમે એવી છે, પણ મને એમ થાય છે કે આપણે આ બધું જ્યારે લઈએ છીએ ત્યારે કંઈક સાવચેતી પણ રાખવી જોઈએ. તો એવા અનુભવો પણ આપને થયા હશે, કારણ કે આપે ઉકાળા કેન્દ્રો પણ ખૂબ ચલાવ્યા છે. અને મને યાદ છે કે આ કોરોના વખતે ઉકાળાનો એક ક્રેઝ આવી ગયો હતો, એટલે લોકો સમજ્યા વગર ખૂબ વધારે વધારે પણ ઉકાળા પીતા હતા. તો એ વિશે જ રાખ્યો કે શું સાવચેતી રાખવી જોઈએ.
0: કોઈ પણ ઔષધ, કોઈ પણ ઔષધ પ્રક્રિયા, કોઈ પણ રોગો બાબતેની જે કંઈ એનો ઉપાય છે એ કોઈ પણ એના અનુભવી એક્સપર્ટ, BMS થયા હોય, MD થયા હોય અથવા જેને ખૂબ જ અનુભવ હોય એમને પૂછ્યા વગર કરવો એટલે એ અમૃતનું ઝેર કર્યા જેવું છે. કોરોના વખતે આવા ઘણા અનુભવો થયા, જાત જાતના પાત પાતના ઉકાળાઓ, નુસખાઓ, આડાઅવળા નુસખાઓ પણ જાહેરમાં આવ્યા અને એની અતિમાત્રાને કારણે, અતિની નહીં ગતિ આપણે કહેવત છે જ, અતિમાત્રાને કારણે એને કારણે થોડું ઘણું નુકસાની થયું. લોકોને રોગ તો ન મટ્યો પણ સામે બીજી તકલીફો ઊભી થઈ. તો એના માટે ખાસ દરેકે દરેક વ્યક્તિએ આ એક ધ્યાન રાખવું જોઈએ. દીર્ઘાયુ કેન્દ્ર જેવી ઘણી બધી સંસ્થાઓ જે કામ કરે છે, વિનામૂલ્યે સલાહ આપે છે. તમે એને એક ફોન કરીને પૂછી જુઓ કે ભાઈ આ તકલીફ થઈ છે તો અમારે કઈ દવા ખાવી, અને ચોક્કસ એનું માર્ગદર્શન પ્રમાણે, કારણ કે આપણું શરીરમાં 3 જાતિની પ્રકૃતિ હોય, વાયુ, પિત્ત અને કફ. શક્તિ માટે આપણે ધારો કે અશ્વગંધા લઈએ છીએ તો પિત્ત પ્રકૃતિના જો અશ્વગંધા લે તો એને ફાયદો એટલો નહીં કરે જેટલું સતાવરી કરશે. હવે કફ પ્રકૃતિના જો અશ્વગંધા લેશે તો એને ખૂબ જ ફાયદો કરશે. તો આ રીતે માર્ગદર્શન મેળવી અને જો કરવામાં આવે તો રોગ ઝડપથી મટી જાય.
2: બહુ સારી વાત છે અને બહુ સાચી વાત છે કે ઘણી વખત આપણે ઘરે બેઠા ડોક્ટર બની જતા હોઈએ છીએ અને ક્યાંક સાંભળ્યું ને ક્યાંક
1: સોશિયલ મીડિયામાંથી બધું લઈ લેતા હોઈએ છીએ.
2: કોઈકને સારું થયું એટલે આપણને સારું થઈ જ જશે માની અને પછી કોઈ પણ પ્રકારની દવા જે છે એ આપણે કરવા માંડતા હોઈએ છીએ. સાહેબ, દીર્ઘાયુ કેન્દ્રનો આપણે વારે વારે ઉલ્લેખ કરીએ છીએ તો થોડી એની કામગીરી જે છે એના વિશે જણાવો કે એ કેન્દ્ર શું કામ કરે છે.
0: દીર્ઘાયુ કેન્દ્ર જે આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે લોકોને સાજા રાખવા એના માટે કામ કરે છે.

0: જેટલા કેન્દ્રો આપણે ઉકાળાના કેન્દ્રો આપણે દીર્ઘાયુ કેન્દ્ર દ્વારા ચલાવતા, અત્યાર સુધીમાં આશરે 1500 જેટલા આયુર્વેદિક ઔષધિઓના કેમ્પ, આગલી રાત્રે અમે આરોગ્ય સભા કરીએ એમાં આ બધી ચીજો અમે સમજાવીએ.
1: બરાબર.
0: ધારો કે ભોરીંગણી ઉગે છે, ભોરીંગણીથી ગામ લોકો બધા જ પરિચિત હોય છે, પણ એમને એ ખ્યાલ નથી હોતો કે આ ભોરીંગણી ઉધરસની મોટામાં મોટી દવા છે. ભોરીંગણીનો પંચાંગ, પંચાંગ એટલે મૂળ, થડ, ફળ, પાન, ફૂલ જે મળે તે આ બધું તમે લઈ લો, એને ટોચી ખાંડી કરી પલાળી દો, ઉકાળો કરીને પીઓ, માત્ર 3 ડોઝમાં ઉધરસમાં ફેર પડી જાય છે. અરડુસીનું પણ એવું જ છે, ગામમાં અરડુસી તુલસી તો ઉગતા જ હોય છે, અરડુસીના 2 પાન પીવાઈ જાય તો ગમે એવી ઉધરસ હોય તરત મટે છે. તો આ બધી ચીજો દીર્ઘાયુ કેન્દ્ર કહે છે કે ભાઈ તમને કબજિયાત છે તો શું કામ એને બીજી આડાવડી દવાઓ લો છો, તમારા ઘરમાં ગરમાળો ઉગે જ છે, અને ગરમાળો હોય છે સરસ મજાના પીળા ફૂલ, આખો સરસ મજાનું એ સુંદર વાતાવરણ સર્જે છે, તો એ ગરમાળાનો ગોળ ગળ્યો પણ હોય છે, ભાવે હોય છે, એને પીઓ, કબજિયાત આપોઆપ મટે છે. વત્તા આપે જેમ વાત કરી કે જીવનશૈલી, તો જીવનશૈલી શીખવાડવાનું કામ વ્યસન મુક્તિનું કાર્ય, લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન આનું કાર્ય આ દીર્ઘાયુ કેન્દ્ર કરે છે. ગામડાઓને સ્વસ્થ રાખવાનું કામ દીર્ઘાયુ કેન્દ્ર કરે છે.
1: ખૂબ સરસ. અને આ દીર્ઘાયુ કેન્દ્રમાં લગભગ કેટલાક કાર્યકરો, અથવા તો આપણે એમ કહીએ કે જે માનદ રીતે સેવા આપતા હોય છે, લગભગ
0: રાજકોટની અંદર વાત કરું તો 25-30 જેટલા અમારા મિત્રો છે, અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. વત્તા જુદા ગામડાઓમાં, વાંકાનેર છે, મોરબી છે, જુદા ગામની અંદર આવા થોડું થોડું ઔષધિઓમાં રસ ધરાવતા પણ અમારી લગભગ 20-30ની ટીમ છે કે જે ગામડાઓની અંદર આરોગ્યને આયુર્વેદને ફેલાવવાનું કાર્ય કરે છે.
2: તો સાહેબ, આપ ગામડાઓમાં જ્યારે આ કોન્સેપ્ટ લઈને જાઓ છો ત્યારે કેવા પ્રતિભાવો મળે છે? ખેડૂતો હોય છે, બધા ઘણા વડીલો હોય છે, અને કદાચ ખબર પણ હોય આ બધી વસ્તુ, પણ જે નવી પેઢી છે એ અપનાવવા તૈયાર નથી હોતી, તો કેવા કેવા ખાટા મીઠા અનુભવો થાય છે?
0: ખાટા તો ઘણા બધા અનુભવો થયા છે, પણ મીઠા ખૂબ સરસ અનુભવ થાય છે. લોકો ખૂબ આવકારે છે, જેમના ઘરે રોગી હોય અને દીર્ઘાયુ કેન્દ્રની સલાહથી એને ફાયદો થયો હોય, સારા થયા હોય, ખાસ કરીને અમે એવા જ ઘરોમાં જઈએ, એમના દ્વારા ગામની અંદર વાત ફેલાવીએ કે ભાઈ આ વ્યક્તિને જો સારું થયું છે, તમારે સાજું થવું છે, તમારે સાંધાન દુખાવો મટાડવો છે, તો સાંજે આરોગ્ય સભામાં આવો. ઉદાહરણ નજર સામે જોશે એટલે લોકો તરત ભરોસો કરે છે. આરોગ્ય સભામાં લગભગ સંખ્યા થતી જ હોય છે, અને લોકો જેમ જેમ સાંભળે, રસ ધરાવે, એમ પ્રશ્નો થતા હોય છે. અમે રાતના 10-11 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો હોય તો ઘણી વાર 12-1-2 વાગી ગયાના દાખલા છે. લોકોને રસ જાગે કે સાહેબ સાંધાના દુખાવામાં તમે એમ કીધું કે આ પરેજી પાડવી, અમે કાંઈ એમાં ખાઈ છીએ, અમને કાંઈ નથી થતું, એનો જવાબ આપો. આ રીતે ક્રોસ વેરિફિકેશન કરે, પ્રશ્નો પૂછે, અને અમે એનો વિસ્તૃત જવાબ દઈએ કે આની અંદર આ રીતનું હોય, આ સિદ્ધાંત છે, અને લોકો શીખે છે. એનું મોટી ફલશ્રુતિ એ છે કે શીખ્યા પછી થોડાક સમય પછી એને કંઈક મનમાં પ્રશ્ન થાય, ફોન કરીને પૂછે છે કે સાહેબ આમાં આવું થયું છે, આમાં અમે શું કરીએ. તો આ બહુ મોટી ઉપલબ્ધિ થાય છે, અને આપણને એમ થાય કે આપણે આયુર્વેદ શીખ્યા એ સાર્થક છે.
2: અને મને એમ લાગે છે કે સાહેબ જેમ જેમ રસ લેતા લોકો થશે ને એમ આ વનસ્પતિઓ લુપ્ત થવાથી પણ આપણે બચાવી શકીશું, અને ક્યાંક ને ક્યાંક આપણે આ વનસ્પતિઓ બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું પડશે.
0: હાજી હાજી.
2: એટલે એક વસ્તુને લઈને આપણે ચાલ્યા છીએ પણ ઘણા બધા લાભો કદાચ આપણને ઓવરઓલ જોવા મળે.
0: ચોક્કસ ચોક્કસ. જેમ કે આપણી વનસ્પતિઓની અંદર

ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થયા છે. એની અંદર આ લીમડો, આકડો, પછી સાટોડી, અગ્નિ

0: ગ્રંથ એટલે કે એરણી, બીલી, આ બધાનો ઉપયોગ કરી અને જીવામૃત બનાવે, જે જુદી જુદી વનસ્પતિઓને હાનિકારક જે જીવાતો છે, ઈયળો છે, એના ઉપર એના પ્રયોગો કરીને એને હટાવવામાં ખૂબ સારો ફાળો મળે છે.
1: એટલે આપણી આસપાસ જ આ બધી વનસ્પતિઓ છે, પહેલા આપણે એની ઓળખ કરવાની છે અને પછી એના ગુણોને આપણે ઓળખવાના
2: અને એના સંવર્ધન માટે પણ કામ કરવું છે,
1: ચોક્કસ કરવું.
2: તો મને લાગે છે કે ઘણા બધા મિત્રો આ સાંભળીને જો એવી ઈચ્છા રાખે કે ભાઈ મારે પણ ઔષધીય વન બનાવવું છે, અથવા બીજી કંઈ એમને માહિતી જોતી હોય, તો ડોક્ટર ઉમેશ પંડ્યાનો નંબર આપણે મિત્રોને એ માટે લખાવી દઈએ.
1: 94-2-67-88-68 એટલે કે 9-4-2-6-7-8-3-8-6-8 અને અત્યારે એક ભજન સાંભળીએ,
2: ચોક્કસ
1: ને, અને મિત્રોની રજા લઈએ ને બધાને કહીએ
2: રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ હતું અટલ શર્માનું અને નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની.

0: આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીમાં હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. પીએમ આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરાયા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. અને રશિયા અને યુક્રેન વચ્ચે સામસામેના હુમલામાં અનેક નાગરિકોના મોત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના તેમના સામૂહિક સંકલ્પને નવીનીકરણ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ત્રિરંગો રાષ્ટ્રનું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ વર્ષના પ્રયાસો વંદે માતરમને સમર્પિત છે, કારણ કે તે તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતે હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગો લહેરાવી રેલીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપરાજ્યપાલ કે કૈલાસનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ નમસ્સવયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી એન એસ રાજશેખરન અને ભાજપ પ્રમુખ વીપી રામલિંગમ હાજર રહ્યા હતા. આ અગાઉ ગૃહમંત્રીએ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ રંગ પ્રદાન સમારોહમાં ભાગ લીધો હતો. શ્રી શાહે પુડુચેરી પોલીસને અભિનંદન આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ પોલીસ રંગ પ્રાપ્ત કરવો એ કોઈપણ શિસ્તબદ્ધ પોલીસ દળના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક છે.
1: રાષ્ટ્રપતિ ધ્વજ કિસી ભી ડિસિપ્લિન ફોર્સ કે લિયે ઉસકે જીવન કાલ કા સબસે ગૌરવપૂર્ણ ક્ષણ હોતા. પુદુચેરી પોલીસ ભલે હી સંખ્યા મેં 5,000 સે કમ હો, મગર આપ ઇસ દેશ કી આધ્યાત્મિક ધરોહર કો સંભાલે હુએ પુદુચેરી કી રક્ષા, આંતરિક સુરક્ષા ઓર પુદુચેરી કે સન્માન કી રક્ષા કરને કા કામ કરતે હૈં.
0: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી દેશભરમાં 1,00,000થી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,00,000 ઘરો મહિલાઓને ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળના બીજા તબક્કા હેઠળ 2,09,000થી વધુ ઘરો મંજૂર કરાયા છે, જેમાં મહિલાઓને 2,03,000થી વધુ ઘરો ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે 16,600થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ આજે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એનટીએ સંબંધિત બાબતો પર શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સંસ્થાકીય પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવા, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે લેવાનારા આગળના પગલાં જેવા વિવિધ મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સરકારનું મુખ્ય ધ્યેય એક મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા બનાવવા પર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ખાંડના વર્તમાન સ્ટોકની સ્થિતિ, ઉત્પાદન સ્તર અને ચાલુ ખાંડ સિઝન માટે તેની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી જોશીએ ઉપલબ્ધતા અને તેના પર નજીકથી દેખરેખ રાખવા અને ખાંડનો પૂરતો સ્ટોક જાળવવા તથા સમગ્ર સિઝન દરમિયાન સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમયસર પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

આદિવાસી લોકોના અધિકારો, સંસ્કૃતિ, પરંપરાઓ અને યોગદાનને ઓળખવા માટે આજે વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ 1994માં આદિવાસી લોકો વિશે જાગૃતિ લાવવા અને તેમની સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓનું જતન કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. આ વર્ષની થીમ આદિવાસી દાયણ, સન્માન, જીવન અને દેખભાળનું સંરક્ષણ છે. આ પ્રસૂતિ વખતની દેખભાળને જાહેર આરોગ્ય અને સમુદાય સ્વાસ્થ્યમાં આદિવાસી દાયણની ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશમાં રાજ્ય આદિવાસી કલ્યાણ વિભાગ હેઠળ ગુટુરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડોક્ટર પેમ્માસાની ચંદ્રશેખર હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે ભારત છોડો આંદોલનની 84મી વર્ષગાંઠ પર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ તકે શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભક્તિ અને બલિદાન પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે ઓગસ્ટ ક્રાંતિ દિવસ એ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરે છે, જેમની હિંમત અને દ્રઢ નિશ્ચયથી ભારતની સ્વતંત્રતા લડત મજબૂત બની હતી. શાળાના બાળકોને વિવિધ ક્ષેત્રના લોકોએ દક્ષિણ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે શહીદોના સ્મારકની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે સમગ્ર ત્રિપુરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વદેશી સમુદાયોના અધિકારો, સંસ્કૃતિ અને વિકાસને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા. અગરતલામાં સુકાંત એકેડેમી ખાતે રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના વનમંત્રી અનિમેષ દેબોબર્માએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમનો વિષય હતો ત્રિપુરામાં સ્વદેશી સમુદાયો, વન ઇકોસિસ્ટમના રક્ષકો. આ પ્રસંગે બોલતા શ્રી દેબોબર્માએ કહ્યું કે સરકાર જંગલો અને પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્વદેશી સમુદાયોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો, જેમાં નાગપુર અને અન્ય જિલ્લાઓમાં હજારો આદિવાસી સમુદાયના સભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો. નાગપુરમાં શહેર અને પડોશી વિસ્તારના લોકોએ ગોંડ રાજા ભક્ત બુલંદશાહ સ્મારક અને વિધાન ભવન નજીક આદિવાસી ગોવારી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે રાતોરાત હુમલાઓ થયા છે, જેમાં ઘણા નાગરિકોના મોત થયા છે અને બંને પક્ષે ઘણા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. રશિયાના બેલ્ગોરોડ ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોન હુમલાઓમાં 5 લોકો માર્યા ગયા છે અને 4 વર્ષના છોકરા સહિત લગભગ 24 લોકો ઘાયલ થયા છે. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાઓમાં 29 એપાર્ટમેન્ટ બિલ્ડિંગો અને 5 ખાનગી મકાનોને નુકસાન થયું છે. યુક્રેનમાં રશિયન મિસાઇલ હુમલાઓ ખાર્કિવના સાલ્ટીવસ્કી જિલ્લામાં એક બહુમાળી રહેણાંક ઇમારત પર પડ્યા હતા. પ્રાદેશિક ગવર્નર ઓલે સિની હુબોવે જણાવ્યું છે કે આ હુમલામાં 2 લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કાળા સમુદ્રના બંદર શહેર ઓડેસામાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલાઓ થયા બાદ 8 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના રાતોરાત હુમલાઓમાં યુક્રેનના ખાર્કિવ ક્ષેત્રમાં ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ ઓડેસા બંદર પર ઇંધણ ડેપો અને અન્ય લશ્કરી પુરવઠા સુવિધાઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે એવો દાવો પણ કર્યો હતો કે તેના દળોએ રાતોરાત 153 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા, જેમાં ક્રિમિયા અને કાળા સમુદ્ર અને એઝોવ સમુદ્ર પરના ડ્રોનનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ અને અમેરિકી નૌકાદળ આવતીકાલથી 14 ઓગસ્ટ સુધી કોચીના સધર્ન નૌકાદળ કમાન્ડ ખાતે વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ કવાયત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય કવાયતનો ઉદ્દેશ બંને નૌકાદળના નિષ્ણાંત ડાઇવિંગ અને ઇઓડી ટીમો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવાનો છે. 5 દિવસીય કવાયતમાં વિષય નિષ્ણાંત વિનિમય, ક્રોસ ટ્રેનિંગ, સાધનો પ્રદર્શન અને દ્રશ્ય આધારિત વ્યવહાર કવાયતોનો સમાવેશ થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશોની નૌકાદળ 2005થી સંયુક્ત બચાવ અને ઇઓડી કવાયતો કરી રહી છે અને આગામી કવાયત આ વિશિષ્ટ દ્વિપક્ષીય તાલીમ કવાયતની 8મી આવૃત્તિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હરઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીમાં હરઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. પીએમ આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ ઘરો મંજૂર કરાયા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ અને રશિયા અને યુક્રેન વચ્ચે સામસામેના હુમલામાં અનેક નાગરિકોના મોત થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આવતીકાલે સવારે 7:10 આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

आ रही हैं विविध भारती पर। सुनिए 12 अगस्त दिन में और रात में 11

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.